નમસ્કાર શ્રોતા મિત્રો, સુપ્રભાત. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. આજે સોમવાર, તારીખ 8 જૂન 2026, શક સંવત 1948, વિક્રમ સંવત 2082, તિથિ અધિક જેઠ વદ 8. અત્યારે સવારના 5:57 થઈ રહી છે. મિત્રો, આજનો આપનો દિવસ શુભ હો એવી મંગળ કામનાઓ સાથે આજની પ્રસારણ સભાનો શુભારંભ મંગળ ધ્વનિથી કરીએ.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, હવે થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી સમાચાર.

મિત્રો, આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે અમૃતધારા. અમૃતધારાનો આજનો વિષય છે વૈરાગ્ય. વક્તા છે સ્વામી અધ્યાનંદજી.
1: આપણા સંતોએ ગાયું છે કે ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કીજીએ કોટી ઉપાયજી. આ વિવેક, વૈરાગ્ય અને ત્યાગ તે એક જ પરિવારની ત્રણ પેઢી જેવા છે, પરંતુ કલ, આજ ઓર કલ તો નથી જ. આ ત્રણેય એક સાથે એક જ સરખા જીવનમાં હોય તો જ મોહના પડળ તૂટે, વાસના ક્ષય થાય અને મનોનાશ થતાં મોક્ષનો માર્ગ સ્પષ્ટ થાય. સાધના પથે સાધન ચતુષ્ટયનું મહત્વનું બીજું સોપાન એટલે વૈરાગ્ય. અધ્યાત્મ પથે વૈરાગ્ય પાયાનો પથ્થર છે. વૈરાગ્ય એટલે સંસારનો ત્યાગ એવું નથી, બધાની વચ્ચે રહી બધાથી પર પૃથક રહેવાનું. તેન ત્યક્તેન ભુંજિતા, ત્યાગીને ભોગવી જાણે તેનું નામ જ વૈરાગી. વૈરાગ્ય એટલે કે વીતરાગ. રાગ એટલે એટેચમેન્ટ, જેને વળગણ થયું, જે બધી જ અવસ્થામાં આનંદમાં રહી શકે, માનસિક સંતુલન જાળવી શકે, છતાં ચોપાસના દુન્યવી અને ઇન્દ્રિય જન્ય લોલુપમાન આકર્ષણોમાં આકર્ષાય નહીં કે બંધાય નહીં, તો કદીએ નહીં તે વૈરાગ્ય. મહર્ષિ પતંજલિના પાતંજલ યોગ સૂત્રોનું દર્શન કહે છે, અભ્યાસ વૈરાગ્યામ તન્નિરોધ. અભ્યાસ વૈરાગ્યાભ્યામ, અભ્યાસ અને વૈરાગ્યનો તે

0: એટલે કે અભ્યાસ અને વૈરાગ્યથી મનની ચંચળતા પર અંકુશ લાવી શકાય છે અને તે સંભવ છે. આ જ વસ્તુ વિશેની ચર્ચા કરતાં ગીતાના ગાયક ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યને ચ ગૃહ્યતે. એટલે કે અભ્યાસ અને વૈરાગ્યથી જ મનને અનાસક્તિના માર્ગે દોરી શકાય. વૈરાગ્યના બે પ્રકાર છે, એક પરવૈરાગ્ય અને બીજું અપરવૈરાગ્ય. પરવૈરાગ્ય એટલે અધ્યાત્મ દર્શનનું ઉચ્ચતમ શિખર. ત્યાં સંસાર સમગ્રપણે અસાર લાગે, હવા ન ચાલતી હોય ત્યારે દીવું જેવી રીતે સ્થિર થઈ જાય તેવી જ રીતે મન પણ સ્થિર થઈ જાય છે. ત્યારે ભગવત સાક્ષાત્કાર જીવન વિધાનું બહુમૂલ્ય ઉપલબ્ધિનું કારણ બની રહે છે. વસ્ત્રો કાઢીને બેસવું, માત્ર ઘાસપાન ખાઈને રહેવું અથવા તો પૈસાનો સ્પર્શ ન કરવો, તેને જ માત્ર વૈરાગ્ય ન કહી શકાય. હા, આ બાહ્ય વૈરાગ્ય છે, આરંભમાં તે આવશ્યક છે, પરંતુ આંતરચેતનામાં વૈરાગ્યનો અગ્નિ ન પ્રગટે ત્યાં સુધી બધું જ મિથ્યા. માટે જ કબીરદાસજી કહે છે, મનમુંડના રે ભાઈ મનમુંડના. માટે જ પરમાત્મા શ્રીકૃષ્ણએ આ વિષયની સ્પષ્ટતા કરતા કહ્યું, કર્ષયંત શરીરસ્થમ ભૂતગ્રામમ ચેતસઃ માં ચૈવાંત શરીરસ્થમ તાન વિદ્યા સુરનિશ્ચયાન. શરીરના બધા જ તત્વોને અપાર દુઃખ આપવાથી તમો તમારી અંદર રહેલા આત્માને પણ દુઃખી જ કરો છો. હરમન હેશ નામના એક લેખક હતા. બુદ્ધના જીવન પર એમણે સિદ્ધાર્થ નામનું પુસ્તક લખ્યું. તેમાં બુદ્ધની સાધના અને વૈરાગ્યની વાત કરતાં કહ્યું કે મધ્યમ માર્ગ અપનાવો. જેવી રીતે વીણાના તાર ઢીલા રહે તો બેસુરા વાગે અને વધુ ખેંચાય તો તૂટી જાય, તે બંને બરોબર નહીં. માટે યુક્તાહાર વિહારશ્ચ, આહાર અને વિહારમાં સંતુલન જાળવવું. કારણ કે હવે મેં આ છોડ્યું, પેલું છોડ્યું, અમુક કંદમૂળ ખાતા નથી, અમે તળ્યું ગળ્યું છોડ્યું વગેરે જો સ્વાસ્થ્યની કાળજી માટે હોય તો ખોટું નથી, પરંતુ જો તપશ્ચર્યા કે સાધના માટે હોય તો આ છોડ્યા છોડવાનો કહેવાતો વૈરાગ્ય માત્ર અહંકારને પોષશે, તેનાથી આત્મ ઉત્કર્ષ થતું નથી. માટે એક સત્યને સદા વળગી રહેવું. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા બીમારી અને દુઃખ આ બધું જ દુઃખદાયક છે. માટે વિવેકપૂર્વક વૈરાગ્ય કેળવી સાધનાના પંથે અગ્રસરવું અને અનુભવવું સર્વમ દુઃખમ વિવેકીન. વિવેકી માટે તો બધું જ દુઃખદાયક છે. માટે જાગ્રત જાગ્રત. ઓમ શાંતિ.
1: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આ કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ત્રિશૂલ ફિલ્મનું ગીત, ગાયક કલાકાર યેશુદાસ અને લતા મંગેશકરના સ્વરમાં.

મિત્રો, સાંભળીએ નયા દોર ફિલ્મનું ગીત, ગાયક કલાકાર મોહમ્મદ રફી અને આશાજીના સ્વરમાં, સંગીતકાર છે ઓપી નૈયર.

મિત્રો, આ કાર્યક્રમના અંતમાં સાંભળીએ ગાયક કલાકાર લતા મંગેશકરના સ્વરમાં રામ તેરી ગંગા મેલી ફિલ્મનું ગીત.

મિત્રો, આ ગીત સાથે જ આ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ વારમાં આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત સંસ્કૃત સમાચાર.

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન શ્રેણીનો 338મો મણકો. ગાયક કલાકાર હતા રવિન્દ્ર સાઠે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ વારમાં આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યસભાની ખાલી પડેલી 4 બેઠકો માટે ભાજપના 4 ઉમેદવારો આજે ઉમેદવારી કરશે. રાજ્યની 54,000 જેટલી શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ 21 જૂને યોજાનારી નીટ અંડર ગ્રેજ્યુએટ પરીક્ષા માટે શહેરોની યાદી જાહેર કરી. રક્તપિત નિર્મૂલન માટે આજથી 30 જૂન સુધી રાજ્યવ્યાપી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ યોજાશે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 1,78,00,000 રૂપિયાના સાયબર ફ્રોડમાં મ્યુઅલ એકાઉન્ટ ધરાવનારા 9 આરોપીઓની ધરપકડ. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 50 ચંદ્રક સાથે ભારત અગ્રેસર અને આકાશવાણીએ આજે તેની સફરના 9 દાયકા પૂર્ણ કર્યા. સમાચાર વિગતવાર. આજે રાજ્યસભાની યોજાનારી ચૂંટણી માટે ભાજપના 4 ઉમેદવારો પોતાના ઉમેદવારીપત્રો ભરશે. ગાંધીનગર ખાતે વિધાનસભામાં વિજય મુહૂર્તમાં રાજુ શુક્લ, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કંજારિયા પોતાની ઉમેદવારી કરશે. મંત્રીઓ, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ઉમેદવારી કરાશે. આ તમામ 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થવાની શક્યતા છે. આ વખતે કોંગ્રેસ પાસે ઉમેદવારી નોંધાવવા માટેનું પૂરતું સંખ્યાબળ ન હોવાને કારણે રાજ્યસભામાં કોંગ્રેસ ઉમેદવારી નોંધાવી શકે તેવી સ્થિતિમાં નથી. રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. શાળાઓમાં 35 દિવસોના ઉનાળુ વેકેશન સમાપ્ત થયા બાદ આજથી ધોરણ 1-8 તેમજ 9-12ની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો આરંભ થઈ રહ્યો છે. ગુજરાત બોર્ડ હેઠળની 54,000 જેટલી રાજ્યની શાળાઓમાં આજથી સત્રનો આરંભ થવા જઈ રહ્યો છે. પ્રથમ સત્ર 120 દિવસનું રહેશે. આજથી 4 નવેમ્બર સુધી પ્રથમ સત્ર યોજાશે, જ્યારે 5-25 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. આ સત્રના આરંભ સાથે જ શાળાઓ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠશે. આજે વિશ્વ બ્રેઇન ટ્યુમર દિવસ છે. લોકોમાં ગંભીર બીમારીઓ પ્રત્યે જાગૃતિ લાવવા અને વહેલા નિદાન માટે પ્રેરિત કરવાના હેતુથી દર વર્ષે 8 જૂને વિશ્વભરમાં વિશ્વ બ્રેઇન ટ્યુમર દિવસ ઉજવવામાં આવે છે. આ અવસરે સરકારે નાગરિકોને બ્રેઇન ટ્યુમરના લક્ષણો પ્રત્યે સતર્ક અને જાગૃત રહેવા અપીલ કરી છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
2: બ્રેઇન ટ્યુમર એ મગજના અસામાન્ય કોષોની અનિયંત્રિત વૃદ્ધિ છે અને તે કોઈ પણ ઉંમરે થઈ શકે છે. જો કે અદ્યતન તબીબી વિજ્ઞાનને કારણે હવે બ્રેઇન ટ્યુમરની સફળ સારવાર અને સંપૂર્ણ રિકવરી શક્ય બની છે. સમયસર જાગૃતિ, વહેલું નિદાન અને ત્વરિત અદ્યતન સારવાર દ્વારા આ બીમારી સામે જીતી શકાય છે. અમદાવાદની GCRI હોસ્પિટલમાં આવા કેન્સરના દર્દીઓને એક જ છત નીચે વૈશ્વિક સ્તરનું નિદાન અને અદ્યતન સારવાર મળી રહે છે. પરિણામે ગુજરાતના દર્દીઓ

0: બાળકોએ રાજ્ય બહાર જવાની બિલકુલ જરૂર નથી. અહીં છેલ્લા 5 વર્ષમાં બ્રેઇન ટ્યુમરના દર્દીઓને વૈશ્વિક સ્તરની અદ્યતન સારવાર આપવામાં આવી છે. હોસ્પિટલના રેકોર્ડ મુજબ વર્ષ 2025 સુધીમાં 252 કેસો નોંધીને દર્દીઓને શ્રેષ્ઠ તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી છે. હંસિની વાજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા માટે પરીક્ષા શહેરોની યાદી જાહેર કરી છે. પુનઃ પરીક્ષા આગામી 21 જૂને દેશભરમાં 551 શહેર અને ભારત બહારના 14 શહેરમાં બપોરે 2 થી સાંજે 5 વાગીને 15 વાગ્યા સુધી પેન અને પેપર મોડમાં લેવાશે. એનટીએ સ્પષ્ટતા કરી છે કે પરીક્ષા શહેર માહિતી સ્લીપ પ્રવેશપત્ર નથી અને તે ફક્ત ઉમેદવારોને તેમના પરીક્ષા કેન્દ્ર ક્યાં સ્થિત હશે તે શહેર વિશે માહિતી આપવા માટે જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પેપર લીકના આરોપો વચ્ચે એનટીએ દ્વારા 12 મેના રોજ આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. સીબીઆઈ હાલમાં પેપર લીક કેસની તપાસ કરી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન માટે આજથી 30 જૂન સુધી રાજ્યવ્યાપી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ હાથ ધરાશે. રાજ્યના 12 પ્રાયોરિટી જિલ્લાઓના 98 તાલુકા વોર્ડમાં 15,941 ટીમો દ્વારા અંદાજે 2 કરોડથી વધુ નાગરિકોની તપાસ કરાશે, જ્યારે અન્ય 22 જિલ્લાઓના 175 તાલુકા વોર્ડમાં આજથી 18 જૂન સુધી સ્ક્રીનિંગ કરાશે. નાગરિકોને આ રોગના લક્ષણો વિશે માહિતગાર કરી જનજાગૃતિ ફેલાવાશે. ઝુંબેશ દરમિયાન નિયત કરેલા વિસ્તારોમાં તપાસ માટે જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાય આશા બહેનો અને સ્વયંસેવકોની વિશેષ ટીમો જોડાશે. સર્વે દરમિયાન જો કોઈપણ વ્યક્તિમાં રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જણાશે તો આરોગ્ય ટીમો દ્વારા તેમને ત્વરિત નિદાન અને સારવાર અર્થે નજીકના આરોગ્ય કેન્દ્રમાં મોકલાશે. ગાંધીનગર ખાતે સાબરમતી આશ્રમના ચાલી રહેલા વિકાસ કાર્યો અને સાબરમતી રિવરફ્રન્ટના સતત વિકાસ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે મોડી સાંજે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં અમદાવાદની સાંસ્કૃતિક ઓળખ અને ભવિષ્ય માટેના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન જાહેર જગ્યાઓને વધારવાની સાથે આપણા વારસાને જાળવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આશ્રમ અને રિવરફ્રન્ટના વિકાસથી શહેરની ઓળખ વધુ મજબૂત બનશે અને ભવિષ્યમાં સાંસ્કૃતિક મહત્વ વધશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક્સ હેન્ડલ aiarnews_abidને ફોલો કરશો. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 1,78,00,000 રૂપિયાના સાયબર ફ્રોડમાં મ્યુઅલ એકાઉન્ટ ધરાવનારા 16માંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે હાલમાં રાજ્યમાં ઓપરેશન મ્યુઅલ હન્ટ ચાલી રહ્યું છે, જે અંતર્ગત રાજકોટ ગ્રામ્યમાં જે મ્યુઅલ એકાઉન્ટ છે તેમના વિરુદ્ધ કામગીરી થઈ રહી છે.
2: કુલ 16 આરોપીઓ વિરુદ્ધમાં 8 FIR દાખલ કરવામાં આવી છે. આ એકાઉન્ટમાં ટોટલ 50,1930 ની કમ્પ્લેન આ એકાઉન્ટના વિરુદ્ધમાં હતી અને ટોટલ અમાઉન્ટ જો ઇન્વોલ્વ હતો આમાં સાયબર ફ્રોડનો 1,78,92,645 રૂપિયા છે. આ 16 આરોપીઓમાંથી 9 આરોપીઓને અટક કરવામાં હાલ આવ્યા છે.
1: પૂર્વ મિસ ગુજરાત સુપર મોડેલ ખેલાડી હિના રાજગોરે અમદાવાદના ઇકેઈ એરાના ખાતે આયોજિત વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક જીતીને ભારતના અભિયાનને નેતૃત્વ કર્યું. આ ચેમ્પિયનશીપમાં ભારત 50 ચંદ્રક સાથે ચંદ્રકો મેળવવામાં અગ્રેસર રહ્યું છે. ભારતે 40 સુવર્ણ, 8 રજત અને 2 કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે, જ્યારે જાપાન બીજા અને સિંગાપુર ત્રીજા સ્થાને રહ્યું છે. 8 જૂન 1936 દિવસ ભારતીય પ્રસારણ માટે ઐતિહાસિક દિવસ છે. આજના દિવસે સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસને નવું શીર્ષક મળ્યું અને તે આકાશવાણીના નામે. આકાશવાણીએ તેની શરૂઆતને આજે 90 વર્ષ પૂર્ણ કર્યા છે. જનજન સુધી લોકોનો અવાજ બનેલા આકાશવાણીના 9 દાયકાની સફર અત્યંત પ્રભાવશાળી અને વિશ્વસનીય બની છે. ભવ્ય ભૂતકાળ, તેજોમય વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્યની આકાશવાણીને શુભકામના. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. ચોમાસું આગળ વધીને મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે, જેના કારણે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફારની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને ગરમીનું પ્રમાણ યથાવત રહી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે રાજ્યમાં ગરમીની સ્થિતિ હજુ યથાવત રહેશે. કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદથી લોકોને આંશિક રાહત મળી શકે છે.
3: ગુજરાત રીજન મેં અગલે 7 દિન તક આઈસોલેટેડ લાઇટ ટુ મોડરેટ રેન થંડર શાવર્સ હો સકતે હૈ ઓર સૌરાષ્ટ્ર કચ્છ મેં ભી ડે 1 મેં ઓર ફિર ઉસકે બાદ ડે 5, 6, 7 મેં થોડી સી એક્ટિવિટી આને કી સંભાવના હૈ. બીચ મેં સૌરાષ્ટ્ર કચ્છ મેં ડે 2, 3, 4 મેં ડ્રાઈ રહેને કી ઉમીદ.

0: है, और अगले 7 दिनों में कोई विशेष ऐसा नहीं है कि बढ़ जाए टेम्परेचर, तो लगभग 9 लार चेंज में रहेगा।
1: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણનો દરિયાકાંઠો હવે મિની ગોવા તરીકે ઉભરી રહ્યો છે, ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ દરિયાકિનારા, પર્યટન માળખાગત સુવિધાઓ અને તાજેતરના વિકાસની પ્રશંસા કરી. સહેલગાએ આવેલા ખુશ્બુ મહેડાએ અંગે કહ્યું કે ગોવાની જેમ જ દમણમાં પણ આનંદ આવી રહ્યો છે.
2: मोदी जी अभी यहाँ आके गए थे तो हमने उनका सुना तो हमें पता चला कि यहाँ पे इतना डेवलप हो चुका है। वैसे आप इसे मिनी गोवा बोल सकते हैं, मैं गोवा भी जाके आई हूँ और हमने यहाँ पे बहुत एंजॉय किया। डेवलप भी बहुत अच्छा है, सफाई वगैरह भी बहुत अच्छा, बीचेस भी बहुत क्लीन है। डीजे नाइट बहुत अच्छी थी कल रात, वहाँ पे भी बच्चों के लिए एडवेंचर वगैरह डेवलपमेंट हुआ है। मोदी जी ने बिल्कुल सही कहा है और उन्होंने जो ये डेवलप किया है तो हम सब यहाँ पर अभी सैटरडे संडे एंजॉय करने के लिए आ सकते हैं।
1: ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવા માટે એક પેડ માં કે નામ અભિયાન માટે અમદાવાદમાં બૃહદ બેઠક યોજાઈ. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહભાગી થયા. આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રકૃતિનું જતન કરવું એ આપણા સૌની જવાબદારી છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં 25 કરોડ વૃક્ષો ઉછેરવાના સંકલ્પને સાકાર કરવા આપણે સૌએ સંકલ્પબદ્ધ થવું જોઈએ. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યસભાની ખાલી પડેલી 4 બેઠકો માટે ભાજપના 4 ઉમેદવારો આજે ઉમેદવારી કરશે. રાજ્યની 54,000 જેટલી શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો આરંભ. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ 21 જૂને યોજાનારી નીટ અંડર ગ્રેજ્યુએટ પરીક્ષા માટે શહેરોની યાદી જાહેર કરી. રક્તપિત નિર્મૂલન માટે આજથી 30 જૂન સુધી રાજ્યવ્યાપી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ યોજાશે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 1,78,00,000 રૂપિયાના સાયબર ફ્રોડમાં મ્યુઅલ એકાઉન્ટ ધરાવનારા 9 આરોપીઓની ધરપકડ. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 50 ચંદ્રક સાથે ભારત અગ્રેસર અને આકાશવાણીએ આજે તેની સફરના 9 દાયકા પૂર્ણ કર્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, હવે એક નજર હવે પછીથી રજૂ થનારા કાર્યક્રમોની રૂપરેખા પર. સાત વાગીને 25 મિનિટે ભક્તિ સંગીતનો કાર્યક્રમ, 7:45 ગુજરાતી સમાચાર, બરાબર 8 વાગ્યે સમાચાર પ્રભાત, 8:15 રજૂ થશે ગરબા, 8:30 વિવિધ ભારતીનું પ્રસારણ આપ સાંભળી શકશો.

સવારે બરાબર 10 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 10:30 શ્રવણ માધુરી કાર્યક્રમ. બપોરે બરાબર 1 વાગે હિન્દી સમાચાર અને અંગ્રેજી સમાચાર આપ સાંભળશો 1:05. 1:20 પ્રાદેશિક સમાચાર તથા 2:15 હિન્દી સમાચાર આપ સાંભળશો. બપોરે 2:30 રજૂ થશે વિવિધ ભારતી પ્રસારિત કાર્યક્રમો. સાંજે 5 વાગે હિન્દી સમાચાર, 5:05 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 5:30 પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

સાંજે બરાબર 6 વાગ્યે રજૂ થશે નવલિકા. વક્તા છે રાજેન્દ્ર પટેલ. ત્યારબાદ સુગમ સંગીત આપ સાંભળશો. છ વાગીને 30 મિનિટે કાર્યક્રમ યુવાણી.

7:10 આકાશવાણી દ્વારા વિભિન્ન વિષયો પર વિશેષ શ્રૃંખલા કા પ્રસારણ NSD સરકાર કે 12 વર્ષ પૂર્ણ હોને કે સંબંધ મેં પ્રસારણ 7:50 ગુજરાતી સમાચાર રાત્રિના 8:05 પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ જે અમે દમણ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું.

રાત્રિના 8:45 સમાચાર સંધ્યા તથા અંગ્રેજી સમાચાર આપ સાંભળશો. રાત્રિના 11 હિન્દી સમાચાર અને 11:05 અંગ્રેજી સમાચાર આપ સાંભળશો, જે અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું.

તો મિત્રો, આ હતી અમારા આજે હવે પછીથી રજૂ થનારા કાર્યક્રમો વિશેની માહિતી. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનો. મિત્રો, પ્રસ્તુત છે ભક્તિ સંગીત. આ કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર સાગરદાન ગઢવીના સ્વરમાં આ ગીત.

મિત્રો, હવે સાંભળીએ ગાયક કલાકાર નારાયણ સ્વામીના સ્વરમાં આ ભક્તિ સંગીત.

મિત્રો, આ ગીત સાથે જ આ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત ગુજરાતી સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ચંદીગઢમાં 3 દિવસીય કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઝોન 2 સંમેલનનું ઉદઘાટન કરશે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનાર પશ્ચિમ બંગાળ 36મું રાજ્ય બનશે. ઈરાને ઇઝરાયલ પર હુમલા કરતા પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો. નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું. આજે કર્ણાટક, કેરળ, માહે, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અને ટેનિસમાં જર્મનીના અલેક્ઝાન્ડર ઝ્વેરેવે ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે ચંદીગઢમાં 3 દિવસીય કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઝોન 2 સંમેલનનું ઉદઘાટન કરશે. આ સંમેલનનું આયોજન હરિયાણા વિધાનસભા દ્વારા કરાયું છે, જેમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ સહિત દેશભરના 15 વિધાનસભાઓના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. ઉદઘાટન સત્ર દરમિયાન હરિયાણાના વિકાસ અને ઇતિહાસને દર્શાવતી એક ખાસ દસ્તાવેજી ફિલ્મ પણ પ્રદર્શિત કરાશે. ત્યારબાદ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ભાષણ આપશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું છે કે વિકસિત ભારત 2047નું દ્રષ્ટિકોણ ફક્ત જનભાગીદારી, નવીનતા, ઉદ્યોગ સાહસિકતા અને સામૂહિક સંકલ્પ દ્વારા જ સાકાર થઈ શકે છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધન કરતા તેમણે ભાર મૂક્યો કે વિકાસના લાભો સમાજના દરેક વર્ગ સુધી પહોંચશે જે સુનિશ્ચિત કરવા ઉદ્યોગ સાહસિકતા અને રાષ્ટ્ર નિર્માણને સાથે મળીને આગળ વધવું જોઈએ. તેમણે યુવા પેઢીને ભારતને વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવા નવીનતા, કૃત્રિમ બુદ્ધિમત્તા અને ઉભરતી તકનીકોને અપનાવવા અપીલ કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ઇન્ડોનેશિયા ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો મુખ્ય આધારસ્તંભ છે. મંત્રાલયે જણાવ્યું કે બંને દેશો વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી નવા ક્ષેત્રોમાં મજબૂતીથી આગળ વધી રહી છે. ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી સુગિયોનો અને વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે નવી દિલ્હીમાં 8મી ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગની બેઠકની સહ અધ્યક્ષતા કરી હતી. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: बैठक के दौरान भारत और इंडोनेशिया ने विभिन्न क्षेत्रों में सहयोग को और मजबूत करने के बारे में चर्चा की. इनमें राजनीतिक, रक्षा और सुरक्षा, समुद्री, व्यापार और निवेश, फार्मा और स्वास्थ्य सेवा, डिजिटल ऊर्जा, कनेक्टिविटी, अंतरिक्ष और शिक्षा जैसे क्षेत्र शामिल हैं. दोनों नेताओं ने आपसी हित के क्षेत्रीय और वैश्विक घटनाक्रमों पर भी चर्चा की. साथ ही उन्होंने क्षेत्रीय और बहुपक्षीय मंचों पर सहयोग और समन्वय की अपनी प्रतिबद्धता को फिर से दोहराया. सकलेन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA નીટ UG 2026ની પુનઃપરીક્ષા માટે પરીક્ષા શહેરોની યાદી જાહેર કરી છે. પુનઃપરીક્ષા આગામી 21 જૂને દેશભરના 551 શહેર અને ભારત બહારના 14 શહેરમાં બપોરે 2 થી સાંજે 5:15 સુધી પેન અને પેપર મોડમાં લેવાશે. NTAએ સ્પષ્ટતા કરી છે કે પરીક્ષા શહેર માહિતી સ્લીપ પ્રવેશપત્ર નથી. તે ફક્ત ઉમેદવારોને તેમના પરીક્ષા કેન્દ્ર ક્યાં સ્થિત હશે તે શહેર વિશે માહિતી આપવા માટે જાહેર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આ સમયગાળા દરમિયાન સરકારે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોના કલ્યાણ અને સશક્તિકરણ માટે ઘણી મુખ્ય પહેલો હાથ ધરી છે. પ્રસ્તુત છે પર્યાવરણ સંરક્ષણમાં સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં અંગે એક અહેવાલ.
2: गंगा नदी और उसकी सहायक नदियों की सफाई और पर्यावरण में सुधार के लिए 2014 में नमामि गंगे कार्यक्रम की शुरुआत की गई. देश में वनों के संरक्षण और उसे बढ़ाने के लिए 2015 में ग्रीन इंडिया मिशन की शुरुआत की गई. वर्तमान में भारत का वन क्षेत्र 8,00,000 वर्ग किलोमीटर से अधिक हो गया है, जो देश के कुल भौगोलिक क्षेत्र का 25% से अधिक है. इसके अलावा 2024 में प्रधानमंत्री नरेंद्र मोदी ने एक पेड़ माँ के नाम अभियान की शुरुआत की, जो दुनिया के सबसे बड़े जन भागीदारी वाले पर्यावरण अभियानों में એક બની ગયા હે. દીપેન્દ્ર કુમાર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: પશ્ચિમ બંગાળ વિશ્વની સૌથી મોટી જાહેર આરોગ્ય વીમા યોજના આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનાર 36મું રાજ્ય બનશે. રાજ્યમાં આ યોજના લાગુ કરવા રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને પશ્ચિમ બંગાળ સરકાર આજે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની હાજરીમાં નવી દિલ્હીમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ પગલું દેશના તમામ નાગરિકો માટે સમાન અને સુલભ આરોગ્ય સંભાળ પ્રાપ્ત કરવા તરફ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જણાવ્યું કે 4,800 ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને રાજ્યના સરહદી જિલ્લાઓમાં સ્થાપિત કેન્દ્રોમાંથી બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યા છે. હજી આવા 836 લોકોને આવા કેન્દ્રોમાંથી પરત મોકલવામાં આવશે. શ્રી અધિકારીએ કહ્યું કે તેમની સરકારે ભારત બાંગ્લાદેશ સરહદને સુરક્ષિત કરવા 556માંથી 100 કિલોમીટર જમીન વાડ બનાવવા BSFને સોંપી દીધી છે. ઇઝરાયેલના સંરક્ષણ દળોએ જણાવ્યું કે 8 એપ્રિલના યુદ્ધવિરામ બાદ ઇરાને ઇઝરાયેલ પર મિસાઇલ હુમલા કર્યા છે. ઇરાનના જાહેર પ્રસારણકર્તાએ પણ આ હુમલાની પુષ્ટિ કરી છે. ઇઝરાયેલી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ 2 મિસાઇલનો અટકાવી, જેમાં હાલ જાનહાની કે નુકસાનના કોઈ અહેવાલ નથી. ઇઝરાયેલી સૈન્યએ સંભવિત વધારાના હુમલાની ચેતવણી આપી છે. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ઇઝરાયેલના પ્રધાનમંત્રીને હુમલો ન કરવા કહેશે. શ્રી ટ્રમ્પે કહ્યું કે ઇરાન મિસાઇલો છોડવાનું બંધ કરે અને વાટાઘાટો તરફ પરત ફરે. મિસાઇલ હુમલા બાદ ઇરાને દેશના પશ્ચિમ ભાગ પરનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. ઇરાકે પણ તેનું હવાઈ ક્ષેત્ર આગામી 72 કલાક માટે, જ્યારે સીરિયાએ તેના દક્ષિણ હવાઈ ક્ષેત્રને 12 કલાક માટે અસ્થાયી રૂપે બંધ કરી દીધું છે. તો દમાસ્ક એરપોર્ટ પર ફ્લાઇટ સ્થગિત કરવામાં આવી છે. નૈઋત્યનું ચોમાસું પશ્ચિમ, મધ્ય અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડીમાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે આજે કર્ણાટક, કેરળ, માહે, ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કોંકણ, ગોવા, લક્ષદ્વીપ, મધ્ય મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ રાજસ્થાનમાં આજે ગરમીની સ્થિતિ યથાવત રહેશે. ટેનિસમાં જર્મનીના અલેક્ઝાન્ડર ઝ્વેરેવે ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીતી લીધો છે. આ સાથે ઝ્વેરેવે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ પોતાના નામે કર્યો છે. તેણે રોલેન્ડ ગેરોઝ ખાતે 5 સેટની રોમાંચક ફાઇનલમાં ઇટાલીના ફ્લેવિયો કોબોલીને 6-1, 4-6, 6-4, 6-7, 6-1થી હરાવીને ખિતાબ જીત્યો છે. 8 જૂન 1936નો દિવસ ભારતીય પ્રસારણ માટે ઐતિહાસિક દિવસ છે. આજના દિવસે સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસને નવું શીર્ષક મળ્યું અને તે આકાશવાણીના નામે. આકાશવાણીએ તેની શરૂઆતને આજે 90 વર્ષ પૂર્ણ કર્યા છે. જનજન સુધી લોકોનો અવાજ બનેલા આકાશવાણીના 9 દાયકાની સફર અત્યંત પ્રભાવશાળી અને વિશ્વસનીય બની છે. ભવ્ય ભૂતકાળ, તેજોમય વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્યની આકાશવાણીને શુભકામના. દક્ષિણ ફિલિપાઇન્સમાં મિંડાનાઓના દરિયાકાંઠે આજે સવારે 8.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેને લઈને ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયામાં સુનામીની ચેતવણી આપવામાં આવી છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ દરિયાકાંઠેથી 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. હાલ જાનહાનીના કોઈ અહેવાલ નથી. દરમિયાન ભૂતાનમાં ગઈકાલે મોડી રાત્રે 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. દરમિયાન ભારતમાં પણ સિક્કિમ અને ઉત્તર બંગાળના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
3: આજના અખબારોમાં અલગ અલગ સમાચાર વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચાર અને ફૂલછાપ લાગે છે કે રાંધણ ગેસના ભાવ હજુ વધશે, રાંધણ ગેસ 29 રૂપિયા મોંઘો, મોંઘવારી વધશે. સંદેશ લખે છે કે ટ્રમ્પ ઈરાની ફંડથી સહયોગ અને વળતર આપશે. દિવ્ય ભાસ્કર લખે છે કે ઉત્તર પૂર્વ ચોમાસાથી તરબતર થયા, 3-4 દિવસમાં મહારાષ્ટ્ર પહોંચશે. અને નવ ગુજરાત સમય લખે છે કે ચૂંટણીમાં રકાસ પછી વિપક્ષી ગઠબંધનનું આજે મંથન. સ્થાનિક સમાચારોમાં રાજ્યસભા માટે ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ વિજેતા બન્યા. આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરાશે. ગુજરાત તરફ આગળ વધતું ચોમાસું આગામી 10 દિવસમાં શરૂ થવાની શક્યતા. સુરતમાં ETP પ્લાન્ટની ટેન્ક સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકના ઝેરી ગેસથી મૃત્યુ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ચંદીગઢમાં 3 દિવસીય કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન જોન 2 સંમેલનનું ઉદઘાટન કરશે. આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનાર પશ્ચિમ બંગાળ 36મું રાજ્ય બનશે. ઈરાને ઇઝરાયેલ પર મિસાઇલ હુમલા કરતા પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો. નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું. આજે કર્ણાટક, કેરળ, માહે, ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અને ટેનિસમાં જર્મનીના અલેક્ઝાન્ડર ઝ્વેરેવે ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, આકાશવાણીના ગૌરવશાળી તથા ભવ્ય 90 વર્ષની ઉજવણીના અવસરે પ્રસ્તુત છે શ્રી ધ્રુવકુમાર સિંઘ, ચીફ કંટ્રોલર ઓફ એકાઉન્ટ્સ, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકારનો શુભેચ્છા સંદેશ.
5: નમસ્કાર. આકાશવાણી કે શ્રોતાઓં કા હાર્દિક અભિનંદન. આકાશવાણી કે સાથ હમ સબકી સુનહરી યાદે જુડી હુઈ હૈ. આકાશવાણી પ્રસારણ કી દુનિયા મેં અપને ગૌરવશાળી ઇતિહાસ કે 90 વર્ષ સફળતાપૂર્વક પૂરા કરને જા રહા હૈ. વિકસિત ભારત કે સપનો કો સાકાર કરને મેં આકાશવાણી કી અપ્રતિમ ભૂમિકા અપેક્ષિત હૈ. આકાશવાણી નિરંતર રોચક જ્ઞાનવર્ધક પ્રસારણ કરતી રહેગી ઓર શ્રોતા ઇસસે જુડે રહેંગે ઓર ભારત કી સક્સેસ સ્ટોરી કો આગે બઢાતે રહેંગે. બહુજન હિતાય બહુજન સુખાય કે અપને સૂત્ર પર આકાશવાણી સદૈવ અગ્રસર રહે યહી શુભકામના હૈ.

0: આકાશવાણી છે, આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી 1 મેઘનો 90 વર્ષનો સાથ, 1 અકબંધ, અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયો

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 8 વાગે સાંભળશો દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં સમાચાર પ્રભાત, ત્યારબાદ 8 વાગીને 15 મિનિટે અંગ્રેજીમાં મોર્નિંગ ન્યૂઝ.

સાંભળીએ ગાયક કલાકાર દર્શના ગાંધી અને સાથીઓના સ્વરમાં આ ગરબો.

આ સાથે જ આ ગરબા અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, હવે થોડી જ વારમાં આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારિત કાર્યક્રમો.

0: Akashvani at 90.
1: મિત્રો, રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર.

મિત્રો, આ કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર કિશોર કુમાર અને આશાજીના સ્વરમાં હીરાલાલ પલનારલ ફિલ્મનું ગીત.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, હવે સાંભળીએ રાજેન્દર કિશનની રચના ગાયક કલાકાર કિશોર કુમારના સ્વરમાં. સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ.

સાંભળીએ શાન ફિલ્મનું ગીત. ગાયક કલાકાર મોહમ્મદ રફી, કિશોર કુમાર, આશાજી અને ઉષા મંગેશકરના સ્વરમાં.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, રજૂ કરીએ છીએ શ્રવણ માધુરી કાર્યક્રમ. આ કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર હેમુ ગઢવીના સ્વરમાં આ ગીત

0: બદલો બદલો, આદત બદલો.
1: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
0: બદલો બદલો, આદત બદલો.
2: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
3: મિત્રો, હવે સાંભળીએ ગાયક કલાકાર હેમુ ગઢવીના સ્વરમાં આ ગીત.

મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર હેમુ ગઢવીના સ્વરમાં આ ગીત. હવે આ કાર્યક્રમના અંતે સાંભળીએ કેશવ રાઠોડની રચના ગાયક કલાકાર પ્રાણલાલ મહેતાના સ્વરમાં.

મિત્રો, આ ગીત સાથે જ આજનો શ્રવણ માધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારિત કાર્યક્રમો.

0: નોકરી કરતા કરતા વર્તારાની ટેવ પડી, તો કવિતામાં પણ વર્તારો તો આવ્યો, પણ આ પ્રિયજન નવલકથા વાંચીને મારા મનમાં એ જે પ્રણયનું જે એમનું વિશ્વ એમણે ઊભું કર્યું છે વિનેશભાઈએ, એણે આ કવિતા જગાવી અને ત્યાંથી આવી પંક્તિ મને મળી કે કોની હથેલીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી. આપણે આપણા તરફથી વર્તારા જે કઈ લોકો ફોરકાસ્ટ કરતા હોય, આપણે એક ઝંખનાને રાખવાની વહેતી, પાર પડે ખરી નહીં પડે. તો પ્રેમનો એક આખો જુદો જુદી વિભાવના વિનેશભાઈની નવલકથાએ મને આપી. એમાંથી હું શીખ્યો કે પ્રેમ હતો નામનું, એટલે કે ભૂતકાળનું ક્રિયાપદ પ્રેમ માટે ઉપયોગમાં લેવાય જ નહીં. પ્રેમ હતો એવું બોલી ન શકાય, પ્રેમ કાં તો હોય કાં તો ન હોય.
1: ક્યા વાત હે તુષારભાઈ, આપણે પ્રિયજનને આકાશવાણી પરથી ભજવીથી પણ ખરી.
0: બિલકુલ, તમને યાદ છે?
1: બિલકુલ યાદ છે મને, અને કારણ કે મેં પણ નાના મોટા રોલ કર્યા છે.
0: સાદિકની નો એ કમાલ હતો પ્રોડક્શનનો, અને એણે બહુ આગ્રહ રાખ્યો કે હું એના પાત્રોનું પઠન કરું. એટલે રેડિયોના માધ્યમ દ્વારા આજે જ્યારે લોકોને એમ છે કે પુસ્તકો વેચાતા નથી, પ્રિયજન તો 20મી આવૃત્તિ હમણાં કરી, એના કાર્યક્રમમાં પણ વિનેશભાઈ મને બોલાવ્યો કે તું વાત કર હવે પ્રિયજન વિશે, પણ લોકો ખરીદતા નથી પુસ્તકો. તો આ ઓડિયો બુક એ મીડિયમ હવે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. છોકરાઓ ટ્રાવેલ કરે છે લાંબુ લાંબુ, ફોનમાં હવે એની સગવડ છે. તો એ વર્ષોમાં અમે આ પ્રિયજનને વાંચીને ઉપલબ્ધ કરી, પાછળ સરસ ધ્વનિ પ્રભાવ આવે, દરિયા ને પવન ને આ ને સંતુર વાગે ને બહુ, તે બહુ જૂના સમયમાં મોકલી દીધો.
1: તુષારભાઈ, તમે શબ્દોને યાદ કર્યા છે, કવિતાને યાદ કરી છે, તો એ રચનાને સાંભળી જ લઈએ, આપણા શ્રોતાઓને પણ ખૂબ ગમશે. સ્વર સૌમિલ મુનશીનો.

0: તુષારભાઈ, એ જમાનામાં લાઈવ બ્રોડકાસ્ટ, જીવંત પ્રસારણનું પણ એક બહુ જ મોટું મહત્વ હતું, તો એની થોડીક વાત કરો તો અમારા શ્રોતાઓને યાદ તાજી થશે. કારણ કે એ જે લાઈવમાં જે બધી કેટલી બધી આપણે ગરબડો થતી હતી અથવા કેવા પ્રસંગો બનેલા એમાં.
1: એટલે પછી તો બહુ કડક નિયમો આવ્યા, અને લિખિત ના હોય એ હું બોલવું નહીં, એ તો આકાશવાણીએ વર્ષોથી તાલીમ તરીકે રાખ્યું છે. ગમે એવા મોટા નેતા હોય ને તો પણ એમની સ્ક્રિપ્ટ તો આગલા દિવસે આકાશવાણીમાં આવી જ જાય.
0: બિલકુલ.
1: પણ જીવંત પ્રસારણો જેના જેમાં કરવાના આવે એમાં કોઈ વખત સ્લીપ ઓફ ટંગ થાય તો પણ ચિંતા થતી, કારણ કે ડ્યુટી ઓફિસર આગળ જે બેઠા હોય, જે આખું ટ્રાન્સમિશન મોનિટર કરે, એ રિપોર્ટ કરે, અને દેન યુ આર આન્સરેબલ. પણ ક્યારેક અળવાશથી એવું પણ બનતું. અમારે એક ભજન બહુ લોકપ્રિય થયેલું એ વખતે શિવરાત્રિમાં, હજુય બહુ ગવાય છે, ભોલે તેરી જટા મેં બહેતી હૈ ગંગધારા. હવે સીતારામ મહારાજને એ લોકો એ ગાતા, ચંગ ને છીપ્યો લઈને પાવાઓ એકદમ મોજમાં આવીને ગાય. હવે આપણે એમને અહીંયા એક એક્ઝિબિશન હતું જૂના લોકવાદ્યોનું, આદરણીય પદ્મશ્રી જુરારસિંહજી જાદવે રાખેલું, એ નિમિત્તે એ લોકો આવ્યા ચંગ ને ચીપીઓનું બધું લઈને. એટલે અમે બીજે દિવસે રેડિયોમાં એમને બોલાવ્યા અને અહીંયા આપણા મ્યુઝિક સ્ટુડિયોમાં રેકોર્ડ કરવા માટે એમ. પછી એ માઇક્રોફોન એમની સામે ગોઠવ્યું ને રેકોર્ડિંગ શરૂ કર્યું. હવે સાહેબ એને જે પહેલી જ બોલે કરી બૂમ પાડીને નીડલ આમ ફાટ કરતી ચોટી ગઈ, પાછી આવે જ નહીં. હવે એનાથી માઇક્રોફોન તમે બીજા ખૂણે મૂકો ને તો જ આ એના મૂળ અંદાજમાં ગાય. માઇક્રોફોનની પાસે હોઠ ફફડાવીને ગાવાની તો એમને અનુકૂળતા જ નહીં,
0: એટલી રેન્જ, એટલી રેન્જ,
1: એવું પાવરફુલ,
0: જબરજસ્ત.
1: એટલે એ બધા દિવસો હતા. પૂર્વ સૂર્યો એવું પણ કહે છે કે કાગબાપુ જ્યારે રેડિયોમાં રેકોર્ડિંગ માટે આવ્યા તો કાગબાપુની પોતાની એક પદ્ધતિ હતી, એમનું રામાયણ આપણી ત્યાં સરસ સચવાયું છે, એ ગાય ને ત્યારે આમ પોતાના હાથથી પોતે જ આમ તાલ આપે. હવે આપણે એન્જિનિયર મિત્રો બધા કે એની ના પાડો એમ કે આપણે ડિસ્ટર્બ થાય છે, પણ જો બાપુ આમ વગાડે નહીં તો ગાઈ ના શકે. એમના કિસ્સામાં આપણે છૂટ મૂકી પડી. અને એ વખતે તો ગીજુભાઈ વ્યાસ જેવા સમર્થ નેતૃત્વ સંભાળતા કેન્દ્રોનું, એ લોકો આ બધા કલાકારોને એમની વિશેષતા સાથે સ્વીકારતા. સંસ્થાકીય નિયમો તો હોય જ અને એનું પાલન કરવું જ પડે, પણ કેટલાક વિશેષ કિસ્સાઓમાં તમારે થોડીક અપવાદ રૂપે પણ છૂટ મૂકવી પડે તો જ તમે પેલું ઉત્તમ એમની પાસેથી મેળવી શકો. એટલે એવા પણ મજાના દિવસો અમે જોયા છે.
0: તુષારભાઈ, સીતારામ મહારાજની આપણે વાત કરીએ તો એ ભજન મને પણ આજની તારીખમાં શિવરાત્રી હોય કે કંઈ પણ મને વગાડવું ગમે.
1: આપણે બસ સચવાયેલું છે,
0: મેં ક્યાંકથી શોધી નાખ્યું છે અને એ વગાડું છું. પણ એ રેન્જની તમે વાત કરીએ, જ્યારે પણ લિસનર સાંભળે ત્યારે એમને ખ્યાલ આવી જશે કે કઈ રેન્જમાં બાપુએ ગાયું હતું. તો આપણે ઘણી બધી કોન્સર્ટ પણ કરી, તો તમારી મનગમતી કોન્સર્ટ, કારણ કે તમે ઘણી બધી કોન્સર્ટના
1: સાક્ષી રહ્યો, જવાબદારીઓ
0: કેટલી બધી નિભાવી,
1: અધિકારી તરીકે પણ ક્યારેક વ્યવસ્થાના ભાગ રૂપે પણ અમારા વખતમાં જે કોન્સર્ટ થતી ને, રસિકભાઈ ભોજક જે કોન્સર્ટ કરતા અને વસુબેન ત્યારે અમારા સ્ટેશન ડિરેક્ટર, આકાશવાણીના જે કંઈ નોર્મ્સ નિયમો એ વખતે તો બહુ કડક પણ અને એનું પાલન પણ બધા કરે, જેમાં છૂટ લેવાની હિંમતે કોઈ ના કરે. પણ વસુબેન એક એવા બ્રોડકાસ્ટર સ્ટેશન ડિરેક્ટર, એમણે બે કોન્સર્ટ કરી, એક એ રાજકોટમાં પણ કરી હતી, અહીંયા આવ્યા પછી અહીં પણ કરી. એક એમણે હોળી નિમિત્તે કરી રંગ દે ચુનરિયા, અને એક એમણે નવરાત્રિ નિમિત્તે કરી હે માં ત્વમેવ સર્વમ. અને અમે આપણા અમદાવાદની આ શ્રેયસ સંસ્થા છે ને એના ઓપન એરમાં, એટલે રેડિયોના પ્રસારણને બહુ પડકાર મળે એવી રીતે ખુલ્લી જગ્યા, એટલા બધા પાત્રો, બધા જ આપણા શ્રેષ્ઠ ગાયક ગાયિકાઓ, એવા જ સમર્થ સરકારો, ક્ષમુભાઈને, ગૌરાંગભાઈને, રસિકભાઈને, ગાવામાં જનાર્દન રાવળને, હર્ષદા રાવળને, રાસબિહારી દેસાઈને, આપણા વિભાબેન દેસાઈને, આમ એવી કંઈ જમાવટ હતી. પ્રતીક્ષાબેન રાવલ ત્યારે એક વિઝ્યુઅલ ઇમ્પેક્ટ, એમનું ગરબાગ્રુપ બહુ સુંદર હતું. અને આપણે સ્ટાફ, પાછું બહેનનો એવો નિયમ હતો કે સ્ટાફે તો કંઈક કરવાનું જ રેડિયો કોન્સર્ટમાં, તે અમે બધા તે ચોયણી કેડિયા પહેરી પહેરીને આમ ગરબા ગાઈએ ને રાસ ને એની અહીંયા પછી પ્રેક્ટિસ સ્ટુડિયોમાં થાય ને બેન પાછા જોવાય આવે ને માતાજીની પાલખી નીકળે. ને એ પણ મારે કહેવું જોઈએ કે પાલખી ઊંચકવા માટેના આકાશવાણીના કર્મચારીઓ એમણે પસંદ કરેલા, એમાં બહેને એવા પ્રકારના જે કેટલાક જ્ઞાતિ ને જાતિ ને એને લગતા જે નિયમો ને જે માનસિકતા પ્રજાની હોય એને સાવ પડકારી અને બધાને એ તક આપી કે આ આપણે આકાશવાણી છીએ, આપણો અલગ પરિવાર છે. એટલે અંગત જીવનમાં તમારી જ્ઞાતિ કે જાતિ કે ધર્મ કે કંઈ પણ હોય, અહીંયા બધા સરખા. એટલે કંઈ કમાલ હતા વસુબેન. અત્યારે યાદ આવે છે આ રંગદે ચુનરિયા, અમે વિચારેલું કે એટલે બહેનના મનમાં એવો વિચાર, એનું કાર્ડ પણ અનકન્વેન્શનલી એમણે આપણી આકાશવાણીના ઇન્વિટેશન કાર્ડ જાય છે ને એના કરતાં સાવ જુદું બનાવડાવ્યું. મને કે તુષાર તું આને છે ને કંઈ જુદી રીતે કર. મારો ભાઈ આર્કિટેક્ટ છે એટલે એ કેલિગ્રાફી લખે, એટલે એણે આમ રાઉન્ડ સર્કલમાં કેસરી જેવા રંગથી કેસુડાના એ આપણું વિગતો લખેલી. અને હવે કેસુડો એમ કે આપો બધાને આવે એને. હવે અહીંયા અમદાવાદમાં કેસુડો એટલો બધો લાભો ક્યાંથી? તો આપણો ભાઈ એક ગોપાલ મુદલિયાર અમારા પ્રોડક્શન આસિસ્ટન્ટ હતા, ગોપાલને બેને ગાડી લઈ અને આપણા અંબાજીના જંગલોમાં ધ્વનિ મુદ્રણ કરવા માટે મોકલ્યા. અને ગોપાલ ત્યાંથી ગાંસડીઓ ભરી અને લઈ આવ્યા આ કેસુડો. આ કેસુડો બધાને આવનાર આમંત્રિતોને આપ્યો. સી એ એવા હતા કે એવો છે ને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર એ હંમેશા નિયમની વાત કરે કે આ આપણી પરવ્યુમાં ન આવે અથવા તો આ ખર્ચો આપણે આમ ન કરી શકીએ. વસુબેન એમ માનતા કે ખર્ચો જો સંસ્થાના હિતમાં એની સરસ છબી ઊભી થાય એમાં અને પ્રામાણિકપણે જો થતો હોય તો એમાં જે લેવાતી હોય એવી છૂટ ટેકનિકલી લઈ લેવી જોઈએ. એટલે એને કંઈક સરસ એક બીજું કામ દેખાડે કાગળ ઉપર અને છતાં જે જોતું હતું એ કરે. હવે આ બધું એવી છબી રચી શક્યું ને વસુબેનને કારણે આકાશવાણીની, લોકો માની નહોતા શકતા કે આવી કોન્સર્ટ આપણે કરીએ. આપણી ગરબા કોન્સર્ટનો દેવાંગ એવો સમય હતો કે આકાશવાણીની નવરાત્રિની ગરબા કોન્સર્ટના પાસ લેવા માટે નગરમાં પડાપડી
0: પડાપડી થાય
1: અને નવરાત્રિના ખાસા 15-20 દિવસ પહેલા આપણી કોન્સર્ટ થાય. એ કોન્સર્ટમાં રસિકભાઈ 10-10 ગરબા નવા કરે, નવા લેખકો નંદકુમાર પાઠક ને પિનાકીન ઠાકોર ને આ બધા મિત્રો વડીલો લખે, એ રચનાઓ કમ્પોઝ કરાવે, આ મોટા ગાયકો ગાય, શહેરના ગરબા ગ્રુપ એ લઈ જઈને એના પર રિહર્સ કરીને તૈયારી કરે. તો રેડિયોએ રજૂ કરેલા એ ગરબા કોન્સર્ટમાં એ પછી સિઝનમાં બીજા સ્ટેજની રજૂઆતોમાં ઉમેરાતા.
0: ક્યાં વાત હે,
1: એટલે રાજ કર્યું છે આકાશવાણી અમદાવાદ.
0: બિલકુલ બિલકુલ, કારણ કે એ વખતે મનોરંજનનું કે માહિતીનું બીજું કોઈ માધ્યમ જ નહોતું અને માત્ર એક આકાશવાણી જેવી સંસ્થા હતી કે જે છેવાડાના માનવી સુધી એ વાત પહોંચાડે. એ સાહિત્યની વાત હોય કે પછી શિક્ષણની વાત હોય, સંગીતની વાત હોય, નાટકની વાત હોય, અને એ છેવાડાના માનવી સુધી બહુજન હિતાય બહુજન સુખાય આપણો સૂત્ર છે, એ જે મંત્ર છે એને એ આપણે અત્યાર સુધી કરી શક્યા છે. તો તુષારભાઈ, ડિજિટલ અને પોડકાસ્ટનો આ સમય ચાલી રહ્યો છે, એ સમય આખો અલગ હતો, તો એમાં આપ આકાશવાણીને એના ભવિષ્યને કેવી રીતે જુઓ છો?
1: આપણે છે ને આ 90 વર્ષે એનું આજે ગૌરવ ગાન કર્યું ને અમે બધા જે સ્મૃતિની શેરીમાં આંટો મારીએ છે, કેટલું બધું યાદ આવે અહીંયા બેસું ત્યારે, કેટલા બધા ને અહીંયા સામે બેસાડીને અમે રેકોર્ડ કર્યા છે, કેવી કેવી પ્રતિભાઓ હતી. કેકા શાસ્ત્રી આવે ને તો આપણું 4 મિનિટનું અમૃત ધારા હોય, ચોથિયા જેટલા પાનામાં લખે, પ્રિસાઇઝલી 4 મિનિટમાં એમની વાત પૂરી થઈ જાય. આપણે એમને કહીએ કે થોડુંક ચાલશે તો હળવાશની પાછા એમ પણ કે તું જે ચેક આપે છે એમાં જે ડ્યુરેશન લખ્યું છે ને ભાઈ, એથી વધારે શું કામ બોલું. અને 25 પૈસાની રેવન્યુ સ્ટેમ્પ ચોંટાડવાની હોય ને આપણે એમ કહીએ કે આપ રહેવા દો હું લગાડી દઈશ, મને કહે પણ મને તે ચેક આપ્યો છે ને એટલે એના પૈસા મારી જવાબદારી છે. આવા વક્તાઓ, એવા એ દિવસો, આકાશવાણીનું પ્રજા સાથેનું એ અનુસંધાન. મારે તારા સવાલ કરતા પહેલા એ બે વાત કહેવી છે કે તોફાનો વખતે અમે જે રીતે કામ કરતા, હું અને સાદિક નૂર સિવાયની મારી આ યાત્રા અધૂરી.
0: બિલકુલ,
1: સાદિકની સાથે અમે એવા તોફાનો દરમિયાન આપણા જગન્નાથ મંદિરની અંદર શાંતિની અપીલ રેકોર્ડ કરવા બંને જણા જોડે જતા, અને હું ને સાદિક બંને જણા જામા મસ્જિદના ઇમામ સાહેબને રેકોર્ડ કરવા પણ એ સમય જોડે જતા, આકાશવાણીનું સન્માન સૌ કરતા ગમે એવા ભયંકર વાતાવરણમાં. અને આપણે આપણું કામ કરવાનું જ હોય, એટલે એમ કે આકાશમાંથી ઉલ્કા પડવાની છે એટલે આખા ગામમાં સોપો પડી ગયેલો. આપણા અરે આશ્રમ રોડ પર કોઈ દેખાય નહીં, એટલે અમે 5 ભાઈબંધો ત્યાં ગાંધીજીના બાવલા નીચે આરામથી ભોંય પર બેઠેલા, રોડ સૂણો, બધાને એમ કે પડવાની જ છે. તો એ દિવસો હતા. આ મોરબીનો જ્યારે ડેમ તૂટ્યો એવી ભયંકર ઘટના, પણ હજુ સુધી એટલી બધી વિગત નહોતી આવી ત્યારે, અને સાહેબ આપણા ફોયરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બાહુભાઈ જશવાઈ પટેલ સીધા જ ગાડી લઈને આવીને, સીધા પોતે જ ગાડીમાંથી ઉતરીને અંદર આવ્યા ડ્યુટી રૂમમાં. ડ્યુટી ઓફિસરને કહે કે મારે ગુજરાતની પ્રજા સાથે વાત કરવી છે. હવે ડ્યુટી ઓફિસર નોન ગુજરાતી, એ બિચારો ઓળખે નહીં કે આ કોણ છે. પછી મારું બપોરે ટ્રાન્સમિશન ડ્યુટી હતું, હું બહાર આવ્યો. તરત મેં કહ્યું આપ તો કે આ બહુ મોટી ઘટના બની ગઈ છે તુષાર, અને આપણે લોકો સાથે વાત કરવી જોઈએ. કે પછી પેલું ભયંકર ભૂકંપ થયો, આકાશવાણી છે કે જે એના માઇક્રોફોન સાથે કેશુભાઈ પાસે પહોંચી ગઈ, એ જ્યાં હતા ત્યાં જઈને અમે એમની પાસેથી એ અપીલ રેકોર્ડ કરી. તો એટલું બધું કામ થઈ શક્યું છે કપરા સમયમાં. પણ મનોરંજન તો એની દુનિયા અલગ જ છે ને, એમાં આપણી ઓળખ હોય
0: બિલકુલ.
1: પણ જે રિસ્પોન્સિબલ બ્રોડકાસ્ટિંગ એ અમે એ દિવસોમાં કર્યું. હવે તારી વાત કે હવે આજે કંઈ તમે ડિજિટલ પ્રકારે પ્રસારણ લાવ્યા, ઘણી બધી સુવિધા આવી ગઈ. હવે તમારે રેકોર્ડ મૂકીને પિન ગોઠવીને ટાઈટ કરીને ફીડ ઇન ફીડ આઉટ બધું એટલું બધું કંઈ કરવું પડતું નથી. અમારા વખતમાં ચાલુ બ્રોડકાસ્ટમાં ટેપ તૂટી જાય તો નીચે ઢગલો થતી જાય, એને પાછી મીટવાની, ને સાચા હાથમાં સેલો ટેપ અને કાતર અમે સ્ટુડિયોમાં રાખીએ અને એને કાપીને ચોંટાડવાની. હવે એવું કંઈ ન રહ્યું, હવે એટલું બધું સરળ થઈ ગયું. બધા તમે તરત જ આંગળીના ટેરવે ધારો, એ એડિટ કરી નાખો, ઉમેરો, કાઢી લો. અમારે તો મોટા માણસોના લેક્ચરોમાંથી પાછું કાઢવાનું હોય, વડાપ્રધાન તો હજુ દિલ્હી ના પહોંચાવે ને આપણે બ્રોડકાસ્ટ કરવાનું હોય,
0: રેડિયો રિપોર્ટ આપવાનો.
1: એટલે એ વખતે એટલું બધું કર્યું. એ રેકોર્ડ તો, એ ટેપ તો સાહેબ બેટરીથી ફરતી હોય ને, આપણે એક ટેપ એમને આપવાની હોય, એક સ્પૂલ એમના પીએને, અને એમની સિક્યુરિટી આટલી કડક, એટલે આપણે પહેલેથી વાત કરી રાખવી પડે ને. એમને ખબર હોય કે આકાશવાણી વાળા છે, આ રેકોર્ડિંગની ટેપ આપણને આપશે, પણ એ આપણે જે કરેલી હોય ને એ કોપી, એ જે બાજુ ફરી ગઈ હોય ત્યાં પૂરી થઈ ગઈ હોય. હવે આખી એ રિવાઇન્ડ કરીને એને પ્રોપરલી કરવા

0: આપવાનો તો ત્યાં ટાઈમ જ ના હોય. તો એ ત્યાંથી જ કાપી એની ઉપર ચિઠ્ઠી મૂક્યું કે જરા સાંભળો ત્યારે એને, રિવાઇન્ડ કરીને પછી સાંભળજો. એ બહુ બહુ આનંદ હતા, પ્રશ્નોએ બહુ હતા, અગવડોએ બહુ હોય વીવીઆઈપીની વિઝિટ દરમિયાન. આપણું માઇક્રોફોન ગોઠવવું, નજીક જવું, ત્યાં નજીક જવાના પણ પ્રશ્નો હોય, ને ડીની બહાર જ બેસવાનું, ને આવવા દે ને ના આવવા દે, એમની સાથેના ઉપરના ટોપના સિક્યુરિટી અધિકારીઓ હોય, એ સ્થાનિકની એપ્રુવલ ન પણ માને એવું થાય,
1: બધી સાધન સામગ્રી
0: ચડવાનું, એમને ગળે ઉતારવાનું આપણે, કે સાહેબ અમે સારું એમ કે એક જ જણ આવશે અહીંયા, અને આપણે આપણા ઓફિસ ઓર્ડર પ્રમાણે છ જણ હોય, છ જણને એમ થાય કે અમારે તો રહેવું જ છે, કોને ના પાડવાની કે તમે ના આવતા. એ બહુ મજાય આવતી, અને ક્યારેક નીકળી ગયા હોઈએ ઊભી કરવા માટે, પહોંચ્યા હોઈએ અડધે સુધી યાદ આવે કે જેને કીધું તો એને ટેપ લીધી જ નથી, અને આ સ્પૂરતો ક્યાંય મળે જ નહીં તમને કોઈ ગામમાં,
1: ક્યાંય ના મળે.
0: બહુ બહુ આનંદ કર્યો છે. હવે આ બધી અગવડ વગરનું તમારા ભાગે ટ્રાન્સમિશન છે, તમારી પાસે ધ્વનિ મુદ્રણ કરવા માટે હવે નેતાઓની કે મહાપુરુષોની કે એવી ભીડવાળી જગ્યામાં નજીક ઘૂસી જવું નથી પડતું, એટલે એ બધા લાભનો હવે તમે સરસ ઉપયોગ કરો.
1: બિલકુલ
0: કરો જ છો, હજી વધારે સરસ કરો. અને જે કઈ વાતો આપણે કરી તે બીજા મિત્રોએ પણ આ દરમિયાન તમારી સાથે વાતો કરી હશે. આજે કે આપણું આકાશવાણીનું આર્કાઇવલ રેકોર્ડિંગનો મોટો સ્ટોર છે આપણી પાસે. હું તો ઘણીવાર કહું છું કે કશું ન કરો ને આ જૂનું છે ને એને પણ પ્રોપર તમે એનો પ્રચાર કરી, અને એવી રીતે તમારું એક ટ્રાન્સમિશન ગોઠવો કે આ આખું ટ્રાન્સમિશન રિપીટમાં આ જૂનું બ્રોડકાસ્ટિંગ વાગશે, ને એને હાઇલાઇટ કરો છાપાઓમાં અને બધે સોશિયલ મીડિયા પણ હવે તો હાથવગું છે, તો એટલું બધું લિસનિંગ તમને પાછું મળશે. તો આનો ઉપયોગ સારામાં સારી રીતે થઈ શકે એવું છે. એટલે તમે ફેરવી તો રહ્યા જ છો, ઘણું બધું હવે ટેપમાંથી સંગ્રહ થઈ રહ્યો છે, અને તો માનું કે હજુ જે કંઈ ન થયું હોય એ પણ થઈ જાય.
1: અને સાહેબ એ બધા પ્રોગ્રામ્સ જે કાર્યક્રમો એટલા ઉત્તમ બનેલા છે, અને એ લિસનર્સ છે એ જૂની પેઢીઓ કે નવી પેઢીઓ એને પણ ચોક્કસ સાંભળવા ગમે એવા છે.
0: બિલકુલ, આકાશવાણીનું કામ જ એ છે કે આપણે આ બધી પ્રતિભાઓને રેકોર્ડ કરીને સાચવીએ. તો એ જે સચવાયેલું છે ને એ હું ઈચ્છું કે આપણે આપણા કેન્દ્ર ઉપરથી એક ટ્રાન્સમિશન દિવસનું એવું રાખીએ કે જે આ ધ્વનિ મુદ્રિત થયેલા કાર્યક્રમો આમ અગાઉથી જાહેરાત કરીને બ્રોડકાસ્ટ થાય, અને તમે જુઓ કે કેટલા બધા લોકો ફરી પાછા રેડિયો તરફ વળશે.
1: બિલકુલ સાહેબ, જે નવી પેઢી છે અને આ મીડિયામાં આવવા માંગે છે એમને આપ શું કહેવા માંગશો?
0: હવે દેવાંગ, કોઈને કંઈક કહેવું એનાથી હું દૂર રહું છું. જ્યાં ક્યાંક ભણાવું છું ત્યાં પણ એ વિશે ધ્યાન રાખું બ્રોડકાસ્ટિંગના વિદ્યાર્થીઓને, કારણ કે આપણે હું વાતો કરું એ આકાશવાણીમાં અમે હતા ત્યારે એમ હોય, એટલે તરત એમને એમ થાય કે તમે હવે નથી અને હવે બધું જુદું છે, એમાં આ ના ચાલે. એક વખત મેં કહ્યું હતું તો એમણે પાછું પોતાને શું પગાર મળે છે એની વાત કરીને મને સૂચના આપી કે આટલામાં તો આટલું જોઈએ. હવે એમાં તું કહે છે કે હું કઈ સૂચના આપું, એવું તો ન કરું. પણ આ બધી વાતો મિત્રો જે તમે સાંભળી, મારી પણ બીજા વડીલ બ્રોડકાસ્ટર્સની, એના આધારે તમને આમ ખબર પડી ગઈ ને કે એનો એક રોમાંચ હતો તો પછી છે પણ ખરો. તમે આજે પણ આવો જ આનંદ લઈ શકો. અમે મિત્ર કોઈ દિવસ ઘડિયાળ જોઈને ગયા નથી, આવ્યા તો ચોક્કસ છીએ નિયમ પ્રમાણે, પણ આકાશવાણીમાંથી કોઈ દિવસ સાંજે પ્રસારણ, અમારા નોકરીના કલાકો 7 કલાક 10 મિનિટ એ પૂરા થયા ને અમે ઘેર ગયા હોય એવું કોઈ દિવસ બન્યું નથી. અમે કાર્યક્રમ તૈયાર કરતા હોઈએ છેલ્લી ઘડી સુધી, સરસ રીતે બ્રોડકાસ્ટિંગમાં આપીએ એનાઉન્સરને, બહાર આવી અને અહીંયા અમારી બહાર ફૂટપાથ પર ભજીયાની લારી હતી, એકલા બટેકાના ભજીયા, એ અમે ત્યાં બેસીને વરસતા વરસાદમાં ખાતા હોઈએ, એ વખતે અમારો કાર્યક્રમ ઓન એર હોય. બહુ જબ્બર રોમાંચ છે આ વાતનો. પણ ફોર દેટ છે ને તમારે આમ તમે બ્રોડકાસ્ટર હોવા જોઈએ, અને બ્રોડકાસ્ટર મને એમ લાગ્યા કરે છે કે જન્મતા હશે, બની ન શકાય.
1: બિલકુલ,
0: એટલે તમને અંદરથી એવું થવું જોઈએ કે આ આજે મેં આ વાત કરી છે ને મજા, આજે કદાચ તમને કોઈ ન સાંભળે, કે ઘણા કહે છે કે ભાઈ હવે રેડિયો એટલો સંભળાતો નથી, એટલે તમને પેલું ફીડબેક ઓછું મળતું હશે. અમારા વખતમાં થોડુંક મળતું હતું એટલે થોડો ઉત્સાહ વધારે હતો, પણ આપણે ક્યાં કોઈ માટે કરવું છે? મને તો આનંદ આવે છે ને, મેં એક સરસ વાર્તાલાપને ઇફેક્ટ સાથે પ્રોડ્યુસ કર્યો છે એ વાગે છે, એનું રોમાંચ કેટલો હોય. એવો રોમાંચ હોય ને આ આ છે ને, આ ટાઈમ પાસ કે પાર્ટ ટાઈમ પ્રેમ ન ચાલે. આ પ્રિયા છે, કાં તો તમે એના પ્રેમમાં હો કાં તો ના હો, ના હો ને એમ હોવાનો દંભ કરો ને તો પછી જીવ તમારો બીજે જ રહે, પછી એ તમારી રજૂઆતમાં એ પ્રાણ નહીં દેખાય. એટલે નવી પેઢીના મિત્રોને કહું કે આ અદ્ભુત જગ્યા છે તમારા ઘડતર માટે, તમારી સંવાદ સાધી શકવાની શક્તિ માટે. એટલે કોમ્યુનિકેશનની ગેરહાજરીએ તો આ બધા પ્રશ્નો ઊભા કર્યા છે જીવનમાં પણ. તો એ સ્કિલ તમને શીખવા મળશે કે આપણી વાત સામેનો માણસ સાંભળે, સમજે અને આપણને જોઈએ એવા પ્રતિભાવ સુધી પહોંચે, એવું જો કરવું હોય, અને એ તો બધે કરવાની આપણી ઈચ્છા હોય જ છે, તો એ ટેકનિક પણ આ માઇક્રોફોન શીખવશે. તો મિત્રએ પૂછ્યું છે એટલે મેં કહ્યું, હું તો આજે પ્રેમમાં છું, અત્યારે આ માઇક્રોફોનની સામે બેઠો છું. અમે જે માઇક્રોફોનને ચાહતા અને પ્રેમ કરતા એ રિબન માઇક્રોફોનનું રૂપ જુદું હતું, પણ આ બીજા સ્વરૂપ પણ છે તો મારી પ્રિયા જ.
1: વાહ. તો તુષારભાઈ, મેં અગાઉ પણ કીધું તેમ આપે હંમેશા આકાશવાણીને માં તરીકે ગણી છે, માતૃ સંસ્થા તરીકે ગણી છે. તો થોડીક વધુ વાત આકાશવાણીનું આપના જીવનમાં મહત્વ.
0: મારું આજે કંઈ બીઈંગ, મારું હોવું, મારું ઘડતર, મારું અસ્તિત્વ અને મારું વ્યક્તિત્વ એ જે કંઈ છે ને એને આ સંસ્થાએ ટપલા મારીને ઘડ્યું છે. ટપલા મારતા તમે કુંભારને જોયો હોય ને, તો એ ચાકડા ઉપર ઘડો રાખ્યો હોય ને એમ બહારથી એમ ઠપ ઠપ કરતો હોય, તમે દૂરથી જુઓ ને તો તમને એમ લાગે કે આ તો તૂટી જાય, એનો શેપ બગડી જશે, આ ભાઈ આમ આમ ઉપર હાથ મારે છે. પણ તમારું સહેજ ધ્યાન હોય તમને ખબર પડે કે એનો એક હાથ અંદરથી એને સહયોગ આપતો હોય છે, એના આધારે ઉપર ટપલા મારે એટલે શેપ બને. આકાશવાણીએ ક્યારેક ઠમઠોર્યા પણ છે, થોડુંક આપણને દુઃખ થાય એવું થયું છે. એ બધા સાથે ક્યારેક એમ થયું હોય કે આપણી અવહેલના થઈ, કે આપણે ઈચ્છ્યું એ પ્રમાણેનો પ્રતિભાવ નથી મળ્યો, એ બધાને અંતે પણ એ બધું જે કંઈ થતું હતું એ બધા ટપલા એને અંતે, તો અત્યારે જોઉં છું ત્યારે એમ થાય છે કે ઘડ્યો. એ દરમિયાન આ સંસ્થા માટેનો મારો પ્રેમ અને આ સંસ્થાએ મારામાં જે કંઈ શક્યતાઓ જોઈ હશે તે એણે મને અંદરથી જે સહયોગ આપ્યો, ટેકો કર્યો, એને કારણે બહારથી પડેલા ટપલા તો ઉપરથી ઉપયોગી થયા. એટલે મારું આ આખું બીઈંગ છે ને એ ઋણી છે આકાશવાણીનું.
1: તુષારભાઈ, રેડિયોના એ સુવર્ણ દિવસોની યાદો અને શબ્દોની સરવાણીથી સમય ક્યાં પસાર થઈ ગયો એની ખબર જ ના પડી. આશા છે કે આ કાર્યક્રમ આપણા શ્રોતાઓને ચોક્કસ ગમશે. આપ સાહિત્યની વધુ ને વધુ સેવા કરો અને આકાશવાણી જ્યારે તેના 100 વર્ષની ઉજવણી કરે ત્યારે પણ આવી મજાની યાદો આપ સાથે લઈને આવો.
0: જરૂર જરૂર,
1: એવી આશા અને આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
0: એ વાતો કરવા તું હોય જોડે એ પણ એટલું જ જરૂરી છે ભાઈ.
1: તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ તુષારભાઈ, અને આપનો ખૂબ ખૂબ આભાર.
0: ધન્યવાદ.
2: શબ્દોમાં મહેકતી યાદો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી, ભૂતપૂર્વ કેન્દ્ર નિયામક, જાણીતા કવિ અને સંચાલક તથા ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત શ્રી તુષાર શુક્લાની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત.
3: શ્રોતા મિત્રો, બપોરનો એક થવા આવ્યો છે. હવે સાંભળીશું દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

રાસબિહારી દેસાઈને આપ સાંભળી રહ્યા હતા રચનાથી માધવરા મનોજની. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર હેમંત ગિની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ગરીબોના કલ્યાણ માટે દેશમાં અનેક પરિવર્તનો થયા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ આવાસોનું નિર્માણ થયું. દ્વિપક્ષીય સંબંધોને નવા શિખર સુધી પહોંચાડવા ચીનના રાષ્ટ્રપતિ ઉત્તર કોરિયાના પ્રવાસે. આકાશવાણીએ 9 દાયકા પૂર્ણ કરતા કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ શુભેચ્છાઓ પાઠવી. ઇઝરાયેલ અને ઇરાનના એકબીજા પર હુમલા. ટ્રમ્પે ઇરાનને વાટાઘાટો માટે ફરી ટેબલ પર પરત ફરવા અપીલ કરી. અને નબળા વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં નરમાશ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબોના લાભ માટે સરકારની 12 વર્ષની વિકાસ યાત્રા પર પ્રકાશ પાડ્યો. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન દેશમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. ગરીબો અને વંચિતોનું કલ્યાણ આ ફેરફારોના કેન્દ્રમાં રહ્યું છે. તેમણે જણાવ્યું કે જનધન ખાતું, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, સ્વચ્છ ભારત અભિયાન, પીએમ આવાસ યોજના, જળજીવન મિશન અને આયુષ્યમાન ભારત જેવી દરેક પહેલનો ઉદ્દેશ્ય લોકો માટે ગૌરવ અને તક સુનિશ્ચિત કરવાનો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને ડિજિટલ ચેનલો લોકોને સીધી અને પારદર્શક રીતે સહાય પહોંચાડી રહી છે. આનાથી લક્ષ્ય જૂથો સુધી મહત્તમ લાભ પહોંચે, કાર્યક્ષમતામાં વધારો થાય અને શાસનમાં વિશ્વાસ વધે તે સુનિશ્ચિત થયું છે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે ગરીબોના કલ્યાણના 12 વર્ષ દેશભરના કરોડો ગરીબ પરિવારોના જીવનમાં ગૌરવ, સુરક્ષા અને આત્મવિશ્વાસનો નવો અધ્યાય સાબિત થયા છે. શ્રી ચૌહાણે પ્રધાનમંત્રી જનધન યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, જળજીવન મિશન, આયુષ્યમાન ભારત અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જેવી પહેલો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે આ 12 વર્ષોએ ગરીબો અને વંચિતોના જીવનમાં આશા, તક અને આત્મવિશ્વાસનો એક નવો અધ્યાય લખ્યો છે. ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ ઘરો બનાવવામાં આવ્યા છે. આ ઘરો નળનું પાણી, રસોઈ ગેસ અને શૌચાલય જેવી આવશ્યક મૂળભૂત સુવિધાઓ પૂરી પાડે છે. તેમણે આને આવાસ ક્ષેત્રમાં એક મોટું પરિવર્તન ગણાવ્યું, જે લાખો ગરીબ પરિવારો માટે સલામત અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કરે છે. પશ્ચિમ બંગાળ આજે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલ માટે સજ્જ છે. રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને પશ્ચિમ બંગાળ સરકાર વિશ્વની સૌથી મોટી જાહેર ભંડોળથી ચાલતી આરોગ્ય ગેરંટી યોજનાના અમલીકરણ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે. દિલ્હીમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી અને કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 2 દિવસની મુલાકાતે ઉત્તર કોરિયા પહોંચ્યા છે. લગભગ 7 વર્ષમાં શી જિનપિંગનો આ પહેલો પ્યોંગયાંગ પ્રવાસ છે. બેઇજિંગ તેના ઉત્તર કોરિયા સાથેના દીર્ઘકાલીન સંબંધોને વધુ મજબૂત બનાવવા માંગતું હોવાના પરિણામે આ મુલાકાત થઈ રહી છે. ઉત્તર કોરિયા તાજેતરના વર્ષોમાં રશિયાની નજીક આવ્યો છે. બંને રાષ્ટ્રો વચ્ચેની વાટાઘાટો, આર્થિક સહયોગ, કોરિયન દ્વીપકલ્પ પર સુરક્ષા મુદ્દાઓ અને પ્યોંગયાંગ, બેઇજિંગ અને મોસ્કો વચ્ચે સંકલનને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
1: चीन के राष्ट्रपति शी जिनपिंग अपने 2 दिन की यात्रा के दौरान उत्तर कोरिया के नेता किम जोंग उन से मुलाकात करेंगे. विदेशी विशेषज्ञों का अनुमान है कि इस बैठक का द्विपक्षीय संबंधों पर बड़ा प्रभाव पड़ेगा. दरअसल दोनों देश अमेरिका के साथ अलग अलग टकरावों के मद्देनजर अपने पारंपरिक गठबंधन को पूरी तरह से बहाल करने की कोशिश कर रहे हैं. चीन लंबे समय से उत्तर कोरिया का आर्थिक व मुख्य राजनयिक समर्थक रहा है. समाचार कक्ष से वैष्णवी.
0: દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણ કરતા આકાશવાણી આજે તેની 90મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. 1936માં આજના દિવસે ભારતીય રાજ્ય પ્રસારણ સેવાનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું. આ ઐતિહાસિક દિવસ દેશના સાંસ્કૃતિક માહિતીપ્રદ અને પ્રસારણ ઇતિહાસમાં એક ખાસ ક્ષણ છે. વર્ષ 1956માં ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ બદલીને આકાશવાણી કરવામાં આવ્યું. આજે આકાશવાણી 591 રેડિયો સ્ટેશનનું સંચાલન કરે છે. 23 ભાષાઓ અને 146 બોલીઓમાં આકાશવાણીની પ્રસારણ યાત્રા અવિરત ચાલી રહી છે. બહુજન હિતાય, બહુજન સુખાયના ઉમદા આદર્શોને અનુસરીને આકાશવાણીનો સમાચાર સેવા વિભાગ રેડિયો પ્રસારણમાં ઉચ્ચતમ વ્યાવસાયિક નૈતિકતા અને ધોરણોનું પાલન કરીને દેશના વિવિધ ભાગોમાં રહેતા દરેક વ્યક્તિને દરરોજ મુખ્ય ભાષાઓ અને બોલીઓમાં સમાચાર પહોંચાડે છે. લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ 90 ગૌરવશાળી વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આકાશવાણીને શુભેચ્છાઓ પાઠવી છે. એક વિડીયો સંદેશમાં શ્રી રિજિજુએ કહ્યું કે આજે આખો દેશ આકાશવાણી સાથે જોડાયેલો છે. તેમણે કહ્યું કે આકાશવાણી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત બનાવવામાં આવી રહી છે.
2: बहुत खुशी के साथ पूरे आकाशवाणी परिवार को बधाई देता हूं। 90 साल आपने पूरा किया है, 90 साल पूरा होने पर मेरे शुभकामनाएं हैं। पूरा देश आकाशवाणी के साथ जुड़ा हुआ है, आकाशवाणी के माध्यम से हमारा भारत एक भारत श्रेष्ठ भारत रहे, मेरा यह शुभकामना।
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુને ઇરાન પર હુમલા ન કરવા વિનંતી કરી છે। ટ્રમ્પે કહ્યું કે નવેસરથી કરવામાં આવેલા હુમલાઓ શાંતિ કરારને જોખમમાં મૂકી શકે છે। શ્રી ટ્રમ્પે કહ્યું કે ઇરાનના મિસાઇલ હુમલાઓ વાટાઘાટોને પાટા પરથી ઉતારશે નહીં અને તહેરાનને વાટાઘાટોના ટેબલ પર પરત આવવા કહ્યું। ઇરાને ઇઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઇલ છોડ્યા બાદ તેમણે આ પ્રતિક્રિયા આપી હતી। શ્રી ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં કરાર પર હસ્તાક્ષર થશે અને દાવો કર્યો કે વોશિંગ્ટન કરારની સંમતિની નજીક છે। ઇઝરાયેલે આજે ઇરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે। ઇરાનની રાજ્ય સમાચાર એજન્સીના અહેવાલ મુજબ ઇરાનના તહેરાનમાં 2 અને ઇસ્ફહાનમાં 3 વિસ્ફોટ થયા છે। ઇઝરાયેલ સંરક્ષણ દળોએ નિવેદનમાં જણાવ્યું કે ઇઝરાયેલી વાયુસેના હાલ

0: વિસ્તારમાં હુમલાને રોકવા અને જરૂરી હોય તો વળતો હુમલો કરવા કાર્યવાહી કરી રહી છે. આ ઘટનાઓથી પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે. આ હુમલાઓ એવા સમયે થયા છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં યુદ્ધ વિરામ જાળવવાની અપીલ કરી રહ્યા છે. બીજી તરફ ઈરાકના શિયા સૈન્ય જૂથ કતેબ હિઝબુલ્લાહે અમેરિકા ઈરાન સામે સૈન્ય હુમલા કરશે. તેઓ ઈરાકમાં સ્થિત અમેરિકન સૈન્ય થાણા ઉપર હુમલો કરશે. તો ઈરાકના નાગરિક ઉડ્ડયન સત્તામંડળે દેશના હવાઈ ક્ષેત્રને 72 કલાક માટે અસ્થાયી રૂપે બંધ કરવાની જાહેરાત કરી છે. આજે સવારે દક્ષિણ ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેમાં 5 લોકોના મોત અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. નુકસાનનું હજુ પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ફિલિપાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીએ અહેવાલ આપ્યો કે ભૂકંપનું કેન્દ્રબિંદુ મિન્ડાનાઓ ટાપુ પર સારંગાની પ્રાંતમાં માસિમ કિનારાથી 32 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં હતું. ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી અને માલુકુ પ્રાંતોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાનની હવામાન એજન્સીએ પેસેફિક કિનારે આવેલા ઇબારાકી પ્રિફેક્ચરથી ઓકિનાવા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરી છે. ફિલિપાઇન્સમાં વિનાશક ભૂકંપ આવ્યા બાદ ચેતવણી જારી કરવામાં આવી હતી. પેસેફિક સુનામી વોર્નિંગ સેન્ટરે ફિલિપાઇન્સમાં 3 મીટર અને મલેશિયામાં 1 મીટર સુધીના મોજાની ચેતવણી જારી કરી હતી. આ વિસ્તારના લોકોને દરિયાકિનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. આઈટી, રિલાયલિટી, ઓટો સહિતના સેક્ટરના શેરોમાં નરમાશના પગલે પ્રારંભિક તબક્કે માર્કેટ ઘટાડા સાથે ખુલ્યું હતું. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ઇંધણના ભાવમાં વધારાના પગલે શેરબજાર બપોર બાદ પણ 500 કરતાં વધુ પોઈન્ટના કડાકા સાથે વ્યવહારો કરી રહ્યું હતું. છેલ્લા અહેવાલ સાંભળ્યા ત્યારે સેન્સેક્સ 467 અને નિફ્ટી 150ના ઘટાડા સાથે ટ્રેન્ડ થઈ રહ્યું હતું. પંચાયતીરાજ મંત્રાલય આવતીકાલે ગુજરાતના ગાંધીનગરમાં આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ પર હાઇબ્રિડ આઉટરીચ કાર્યશાળાનું આયોજન કરશે. પંચાયતીરાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજ આ કાર્યક્રમમાં ભાગ લેશે. ગુજરાતની ગ્રામ પંચાયતો અને બ્લોક પંચાયતો વિડીયો કોન્ફરન્સ દ્વારા કાર્યશાળામાં જોડાશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ પંચાયત અને બ્લોક પંચાયત સ્તરના નેતાઓ સાથે સીધો સંચાર સ્થાપિત કરવાનો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ગરીબોના કલ્યાણ માટે દેશમાં અનેક પરિવર્તનો થયા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ આવાસોનું નિર્માણ થયું. દ્વિપક્ષીય સંબંધોને નવા શિખર સુધી પહોંચાડવા ચીનના રાષ્ટ્રપતિ ઉત્તર કોરિયાના પ્રવાસે. આકાશવાણીએ 9 દાયકા પૂર્ણ કરતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ શુભેચ્છાઓ પાઠવી. ઇઝરાયેલ અને ઈરાનના એકબીજા પર હુમલા. ટ્રમ્પે ઈરાનને વાટાઘાટો માટે ફરી ટેબલ પર પરત ફરવા અપીલ કરી. અને નબળા વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં નરમાશ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી કા અમદાવાદ, બડોદરા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર હૈ.

આ હતા કલાકાર મોહમ્મદ રફિયાના સાથીદારો ફિલ્મ હતી લલકાર. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ FM 102.3 મેગાહર્ટ્ઝ પર.

કલાકાર લતા મંગેશકરને હમણાં આપણે સાંભળ્યા ફિલ્મ હતી પિયા કા ઘર, અને કાર્યક્રમમાં હવે સાંભળીએ સાજન બિન સુહાગન ફિલ્મમાં અનુરાધા પૌડવાલ, દિલરાજ કૌર અને સુરેશ વાડકરને.

હમણાં આપ સાંભળી રહ્યા હતા સાજનબેન સુહાગન ફિલ્મનું ગીત. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, હવે પ્રસ્તુત છે એનસીઆરટીનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: छापना चाहते थे। इसके लिए उन्होंने रवि वर्मा से अनुरोध किया कि इस चित्र को छापने की उन्हें अनुमति दें। रवि वर्मा ने अनुमति दे दी। इस चित्र के मुख पृष्ठ पर छपने से इसकी देश विदेश में खूब प्रशंसा हुई और किताब भी खूब बिकी।
1: अभी आप सुन रहे थे कार्यक्रम राजा रवि वर्मा, और अब इसी के साथ हम आज के उमंग कार्यक्रम को विराम देने की आज्ञा चाहेंगे। तो अपने मित्र अजीत
2: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
1: नमस्कार।
3: उमंग उमंग उमंग उमंग।
4: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું। શ્રોતા મિત્રો, થોડી વાતો કરીએ આકાશવાણી વિશે। આકાશવાણીના 90 વર્ષ, આપ જાણો છો આજે આકાશવાણી એના 90 વર્ષ જન્મ દિવસને ઉજવી રહ્યું છે। 8 જૂન 1936 દિવસથી આ યાત્રા શરૂ થઈ, પણ એ પહેલાંનો પણ એક રસપ્રદ ઇતિહાસ છે। 1927 ઇન્ડિયા બ્રોડકાસ્ટિંગ કંપની એ મુંબઈ અને કલકત્તામાં આ સેવા શરૂ કરેલી, પરંતુ કેટલાક કારણોસર આ પ્રસારણ યાત્રા 3 વર્ષ પછી બંધ થઈ, અને 1930 સરકારે આ યાત્રાનું કમાન સંભાળી લીધું અને નામ રાખ્યું ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ। અને ત્યાર પછી 8 જૂન 1936 દિવસે એક વિધિવત નામ રાખીને બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું, જેને આપ હાલમાં જાણો છો AIR, ઓલ ઇન્ડિયા રેડિયો। આ પછી આ દિવસને આકાશવાણીનો જન્મદિવસ પણ ગણવામાં આવે છે। તો આવી જ કેટલીક રસપ્રદ વાતો સાથે આપણે આગળ વધીએ આ કાર્યક્રમમાં, અને સાથે એક સરસ મજાના ગીતો પણ સાંભળતા રહીએ અને સાથે કેટલાક અભિપ્રાયો પણ સાંભળીએ।

0: Akashwadi at 90.
1: મિત્રો, જ્યારે આપણે આકાશવાણીની વાતો કરી રહ્યા છીએ ત્યારે એ પણ જાણીએ કે મૈસૂર ખાતે 1935માં પ્રોફેસર એમ વે ગોપાલસ્વામીએ એક ખાનગી પ્રસારણ સેવા કેન્દ્ર શરૂ કરેલું અને નામ રાખેલું આકાશવાણી. આ નામ પણ એક રસપ્રદ રીતે નામાંકન થયેલું અને રવીન્દ્રનાથ ટાગોરની કવિતા આકાશવાણી પરથી પ્રેરિત હતું એમ કહી શકાય, કેમ કહેવાય છે. 1947માં ભારત આઝાદ થયું ત્યારે ઓલ ઇન્ડિયા રેડિયો પાસે ફક્ત 6 સ્ટેશનો હતા, દિલ્હી, બોમ્બે, કલકત્તા, મદ્રાસ, ત્રિચી અને લખનૌ. 1956માં કેન્દ્ર સરકારે ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ આકાશવાણી કર્યું. એ પછી 1957માં એક મનોરંજનની ચેનલ વિવિધ ભારતી પ્રસારણ સેવાનો પ્રારંભ થયો અને જે આજે આખા દેશમાં એક લોકપ્રિય

ચેનલ છે જેના દ્વારા ગીત સંગીતના માહિતી મનોરંજન સાથેના વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો શ્રોતાઓ સુધી પહોંચે છે અને એ ખૂબ જ લોકપ્રિય છે આજના આ સમયમાં.

0: મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ, અને આજે આપણે વાતો કરી રહ્યા છીએ આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થયા છે એના જન્મદિવસની. તો આ સંદર્ભમાં સાંભળીએ આકાશવાણી અંગેના પોતાના એક અભિપ્રાયમાં આપણા એક શ્રોતા અને વક્તા છે, એવું એના અભિપ્રાયો આ રીતે આપી રહ્યા છે.
1: નમસ્કાર, હું ડૉક્ટર મેહુલ કુમાર ધીરુભાઈ મહેતા, સ્વાધ્યાય મંડળ સંચાલિત બ્રહ્મર્ષિ સાતવડેકર સંસ્કૃત મહાવિદ્યાલયમાં પ્રાધ્યાપક તરીકે સેવા કાર્ય કરું છું. આકાશવાણીને ખૂબ લાંબા સમયથી હું સાંભળું છું, જાણું છું. આ આકાશવાણી માટે મારે કંઈક બોલવું હોય, મારે મારા વિચારો વ્યક્ત કરવા હોય, તો મને એવું લાગે સવારની ગરમાગરમ ચાની સાથે આકાશવાણીનો જે મધુર અવાજ હોય છે એનાથી આપણા સૌનો દિવસનો પ્રારંભ થતો હોય છે. જ્યારે આપણી પાસે કોઈ એવું અન્ય ઉપકરણ ન હતું ત્યારે પણ આકાશવાણીના માધ્યમથી આપણે સમાચારો, ગીતો અને રાષ્ટ્રીયતા પ્રત્યે જોડાયેલા હતા. અત્યારે અનેક ઉપકરણો હોવા છતાં પણ આપણી પાસે આકાશવાણી આપણી પાસે પહોંચે છે. આકાશવાણી એટલે માત્ર ને માત્ર સવારથી લઈ અને સાંજ સુધી એક કંઈક ને કંઈક સાંભળવાની સફર નહીં, આકાશવાણી એટલે કંઈક જાણવાની, કંઈક નવું પીરસવાનું એક માધ્યમ એટલે આકાશવાણી. આ આકાશવાણી અત્યારે 90 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. શાસ્ત્રોમાં, ધર્મગ્રંથોમાં એવું કીધું છે કે કોઈ વ્યક્તિ, કોઈ માધ્યમ, કોઈ સંસ્થા કે કોઈ પણ એક એવું દળ જો દંભ કરે તો એનો દશકો હોય, પણ કોઈ નિષ્ઠાપૂર્વક સનાતનના મૂલ્યોને જાળવી નાનામાં નાના માણસ સુધી પહોંચવાની જો એક પરંપરા હોય, નાનામાં નાના માણસ સુધી પહોંચવાનો કોઈનો હેતુ હોય, અથવા તો આપણા જે રાષ્ટ્રીયતાના મૂલ્યોને હૃદયમાં રાખી અને જો કોઈ કાર્ય કરે તો એ સત્ય કહેવાય અને સત્યતાની હર હંમેશ શતાબ્દી હોય, આપણા માટે ગૌરવ અને આનંદની વાત એ છે કે અત્યારે આકાશવાણી એ પોતાના 90 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે અને થોડા સમયમાં એટલે કે 10 વર્ષ પછી આ આકાશવાણી શતાબ્દી સુધીની યાત્રા કરશે. એ આકાશવાણી કે જેના માધ્યમથી અનેક લોકો એ સૃષ્ટિમાં જે પણ કાંઈ થઈ રહ્યું છે, નવી ઘટનાઓ બની રહી છે, રમત હોય, વિદ્યાનું ક્ષેત્ર હોય, એના સુધી લોકો પહોંચી રહ્યા છે અને લોકો સુધી આ આકાશવાણીનું માધ્યમ પહોંચી રહ્યું છે. આ આકાશવાણી માત્ર ને માત્ર આપણે સવારથી લઈ અને સાંજ સુધી સાંભળતાની સાથે સાથે જ આપણને હર હંમેશ નવું પીરસતું રહ્યું છે. એ આકાશવાણી અત્યારે પોતાના 90 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે અમારા સૌ કોઈ વતી અમે આત્મીય શુભેચ્છાઓ પાઠવીએ છીએ. બસ આવા નવા અનેક લોકો સુધી આકાશવાણી પહોંચતી રહે, લોકોને નવું નવું સમજણ, નવું જ્ઞાન અને નવી વાતો એ લોકો સુધી પહોંચાડતું જ રહે, એ જ અમારા સૌની આત્મીય શુભેચ્છાઓ. આકાશવાણી પરિવારને ફરી એક વખત ખૂબ ખૂબ અભિનંદન. હરિઓમ.

AIR at 90. મિત્રો, આકાશવાણીના 90 વર્ષને અનુલક્ષીને આપણે જ્યારે વાતો કરી રહ્યા છીએ ત્યારે આકાશવાણીના સમાચાર વિભાગની પણ વાત કરીએ તો એ દરરોજના 647 સમાચારો 90 ભાષા અને બોલીમાં પ્રસારિત કરે છે. વિદેશમાં 11 ભારતીય અને 16 વિદેશી ભાષામાં 100થી પણ વધુ દેશોમાં આકાશવાણી પહોંચે છે. ગુજરાતમાં આકાશવાણીના કેન્દ્રો શરૂ થવા અંગેની જો આપણે યાદી જોઈએ તો 1947 જાન્યુઆરીમાં વડોદરામાં, 1949 અમદાવાદમાં, 1955 રાજકોટ, 1965 ભુજ અને ત્યારબાદ સુરત અને આહવામાં આકાશવાણીના કેન્દ્રો શરૂ થયેલા. અને આપ જાણો છો તેમ 17 મે 1995 દિવસે આકાશવાણી દમણ કેન્દ્રની પ્રસારણ યાત્રાનો પ્રારંભ થયેલો.

0: શ્રોતા મિત્રો, આવો સાંભળીએ એક અન્ય વક્તા, જેઓ શ્રોતા અને વક્તા બંને છે, વાફી રોફેલ કોલેજના અધ્યાપક ડૉક્ટર અજય નાયકના આકાશવાણી અંગેના એમના અભિપ્રાયો સાંભળીએ.
1: આકાશવાણી જ્યારે એના સ્થાપનાના 90 વર્ષ પૂરા કરવા જઈ રહી છે અને સાથે સાથે આકાશવાણી દમણ એના સ્થાપનાના 31 વર્ષ પૂરા કરવા જઈ રહી છે, ત્યારે મારા તરફથી આકાશવાણી દમણને

0: અને આકાશવાણીને હાર્દિક શુભકામનાઓ, અને તેઓ જનસામાન્ય સુધી જે રીતે પહોંચી રહ્યા છે તે જોતાં મને એમ લાગે છે કે આવનારા વર્ષમાં જ્યારે રેડિયોનું પ્રચલન ઓછું થતું જાય છે, એવા કપરા સંજોગોમાં સાથે એફએમ રેડિયોના જે રીતે ચલન વધતા જાય છે, ત્યારે વિવિધ સભર કાર્યક્રમોની સાથે આ આકાશવાણી ગામડાઓ સુધી એની તળપદી ભાષામાં, એની પોતાની બોલીમાં પહોંચે અને જનસામાન્યના લોકોને એના જે કંઈ આવિષ્કારો છે, જે સિદ્ધિઓ છે, જે કંઈક નવા સંશોધનો છે, એ સંશોધનો એ લોકોના સુધી પહોંચે અને પહોંચાડવાનું એક મોટું અને ભગીરથ અને ચેલેન્જિંગ કામ જે છે એ આકાશવાણી કરી રહ્યું છે. તો એ આકાશવાણી આ કામ વધુ સરસ રીતે અને ખૂબ અસરકારક રીતે ભજવે એવી મારી એમને શુભકામનાઓ છે. ખૂબ ખૂબ આભાર.
1: દાદરા નગર હવેલી ઓર દમણ દીવ કે વિદ્યાર્થીઓ કે લીએ સુનહેરા અવસર.
2: દમણ સ્થિત સરકારી ઇન્જિનિયરિંગ કોલેજ મેં વર્ષ 2026-27 કે લીએ ડિગ્રી ઇન્જિનિયરિંગ મેં પ્રવેશ શુરુ.
1: ડિગ્રી ઇન્જિનિયરિંગ મેં બીઈ, બીટેક, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર ઓર બાયોમેડિકલ મેં પ્રવેશ લે સકતે હૈ.
2: પ્રવેશ કી અંતિમ દિનાંક 13 જૂન 2026. ઓનલાઈન આવેદન કે લીએ વેબસાઇટ હૈ www.dhtednhdd.in.
1: હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન વિભાગ દાનહ ઓર દમણ દીવ દ્વારા જારી.
3: पॉडकास्ट और वायरल रील्स के शोर में सोचो असली ओजी कौन है. बॉस, रेट्रो इज द न्यू कूल और इंडिया का सबसे पहला ट्रेंड सेटर है अपना आकाशवाणी. वही सुकून वाली वाइब, म्यूजिक और सॉलिड इन्फो पूरे 90 सालों से नॉन स्टॉप ट्रेंडिंग. ट्यून इन करो क्योंकि लेजेंड्स कभी आउटडेटेड नहीं होते. आकाशवाणी 90 ईयर से इंडिया की ओरिजिनल आवाज.
4: અને મિત્રો, હવે ફરીવાર સાંભળીએ એક શ્રોતા અને વક્તા વિરાજ વર્ષીના અભિપ્રાયો.
5: અને આકાશવાણીના 90 વર્ષ પૂરા થવાની અચીવમેન્ટ પર અને આકાશવાણી દમણના 31 વર્ષ પૂરા થવાની અચીવમેન્ટ પર હું આકાશવાણીને ખૂબ જ અભિનંદન પાઠવું છું. અને આકાશવાણી માટે મારે એક જ વાત કહેવી છે કે ભારતની ક્ષેત્રીય ભાષામાં આખા ભારતની અંદર સામાન્ય જનમાનસને જરૂરી માહિતી પહોંચાડવામાં આકાશવાણીએ પોતાનો જે ભાગ ભજવે છે, પોતાની જે ફરજો ચૂકવે છે તે અતુલ્ય છે. અંગ્રેજીના વાવાઝોડાના જમાનામાં ભારતની ક્ષેત્રીય ભાષામાં જનસામાન્ય સુધી માહિતી પહોંચાડવાનું જે અતુલ્ય કાર્ય આકાશવાણી 90 વર્ષથી અને આકાશવાણી દમણ 31 વર્ષથી અથાક રીતે કરી રહી છે, તે બદલ ભારતીય રાષ્ટ્ર આકાશવાણીનું સદા સદા આભારી રહેશે.

આકાશવાણીના 90 વર્ષને અનુલક્ષીને એક સંકલિત કાર્યક્રમ હમણાં આપે સાંભળ્યો. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું, FM બેન્ડ 103.3 મેગાહર્ટ્ઝ પર. હવે સાંભળશો કાર્યક્રમ યુવાવાણી થોડી જ વારમાં.

0: 6:30 થયા છે. પ્રસ્તુત છે યુવા દોસ્તો માટેનો વિશેષ કાર્યક્રમ યુવાણી.
1: કાર્યક્રમની શરૂઆતમાં સાંભળશો આ જાહેરાત.
2: બદલો બદલો આદત બદલો.
3: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
2: બદલો બદલો આદત બદલો.
4: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો.

નમસ્કાર યુવાગણ, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હું છું આપની રેડિયો મિત્ર દીપા અને કાર્યક્રમ લઈને આવી છું યુવાણી. આજે કાર્યક્રમની શરૂઆતમાં જ હું આકાશવાણી વતી આપ સૌ શ્રોતાગણનો આભાર માનવા માંગુ છું. આપના આટલા વર્ષોના સાથ, સહકાર અને પ્રેમને કારણે આજે આકાશવાણીને 90 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે તેની શરૂઆત તરફ નજર કરીએ તો 1 ઓક્ટોબર 1939 રોજ બાહ્ય સેવાની શરૂઆત પસ્તોમાં પ્રસારણ સાથે થઈ. તેનો હેતુ જર્મનીથી અફઘાનિસ્તાન, ઈરાન અને આરબ રાષ્ટ્રો તરફ નિર્દેશિત રેડિયો પ્રચારનો સામનો કરવાનો હતો. પૂર્વ ભારતમાં, જે હાલમાં બાંગ્લાદેશ છે, ત્યાં ઢાકા સ્ટેશન 1939 ખુલ્યું. આ સ્ટેશન બંગાળી બૌદ્ધિકોના પ્રણેતાઓને સેવા આપતું અને તેમનું પોષણ કરતું હતું. તેમાંથી અગ્રણી નાટ્યગુરુ નુરુલ મોમેન 1939 ટોક શોના અગ્રણી બન્યા. તેમણે 1942 આ સ્ટેશન માટે પ્રથમ આધુનિક રેડિયો નાટક રૂપાંતર ધ ટ્રાન્સફોર્મેશન લખ્યું અને દિગ્દર્શન કર્યું. આ નાટક પાછળથી 1943 આનંદ બજાર પત્રિકાના પૂજા આવૃત્તિમાં પ્રકાશિત થયું. ડિસેમ્બર 1940 સ્થાયી નાણાકીય સમિતિએ દિલ્હીમાં ઓલ ઇન્ડિયા રેડિયોના નવા મુખ્યાલયની સ્થાપના માટે 9,30,000 રૂપિયાની રકમ મંજૂર કરી. નવી દિલ્હીમાં પાર્લામેન્ટ સ્ટ્રીટ ખાતે AIRના નવા બ્રોડકાસ્ટિંગ હાઉસનું ઉદ્ઘાટન ફેબ્રુઆરી 1943 કરવામાં આવ્યું. 1956 ઓલ ઇન્ડિયા રેડિયો AIRનું સત્તાવાર નામ આકાશવાણી રાખવામાં આવ્યું અને તેના મુખ્યાલયનું નામ આકાશવાણી ભવન રાખવામાં આવ્યું. વર્ષ 1947 જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે ઓલ ઇન્ડિયા રેડિયો નેટવર્કમાં ફક્ત 6 સ્ટેશન હતા. દિલ્હી, બોમ્બે, કલકત્તા, મદ્રાસ, લખનૌ અને તિરુચિરાપલ્લી, લાહોર, પેશાવર અને ઢાકામાં 3 રેડિયો સ્ટેશન ભાગલા પછી ત્યાં જ રહ્યા. તે સમયે ભારતમાં આશરે 2,50,000 જેટલા રેડિયો સેટ હતા. ઓગસ્ટ 1947 ઓલ ઇન્ડિયા રેડિયોએ તેના પ્રથમ મહિલા ન્યૂઝ રીડર સઈદા બાનોને નોકરી પર રાખ્યા હતા, જે ઉર્દુમાં સમાચાર વાંચતા હતા. 3 ઓક્ટોબર 1957 રોજ AIR દ્વારા રેડિયો સેલોન સાથે સ્પર્ધા કરવા માટે વિવિધ ભારતીય સેવા શરૂ કરવામાં આવી. 5 સપ્ટેમ્બર 1959 રોજ ઉદ્ઘાટન કરાયેલ પ્રાયોગિક ટેલિવિઝન સેવા પર ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા અત્યાર સુધીમાં રોકાણ કરાયેલ કુલ મૂડી લગભગ 2.14 લાખ રૂપિયા છે. પોસ્ટ અને ટેલિગ્રાફ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 8 વ્યાપારી લાયસન્સ અને ટેલિવિઝન રિસીવર માટે 4 સ્થાનિક લાયસન્સ જારી કરવામાં આવ્યા છે. ટેલિવિઝન પ્રસારણ 1959 દિલ્હીમાં આકાશવાણીના નેજા હેઠળ શરૂ થયું હતું, પરંતુ 1 એપ્રિલ 1976 રોજ દૂરદર્શન તરીકે રેડિયો નેટવર્કથી અલગ થઈ ગયું હતું. FM પ્રસારણ 23 જુલાઈ 1977 રોજ ચેન્નઈમાં શરૂ થયું હતું અને 1990

દેકા દરમિયાન તેનો વિસ્તાર થયો હતો. હૈદરાબાદ રાજ્યનું પ્રથમ રેડિયો સ્ટેશન 3 ફેબ્રુઆરી 1935 રોજ લાઈવ થયું. તે હૈદરાબાદના 7મા નિઝામ મીર ઉસ્માન અલી ખાન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 200 વોટની ટ્રાન્સમિટિંગ પાવર હતી. 1 એપ્રિલ 1950 રોજ ઓપરેશન પોલો પછી ડેક્કન રેડિયોને ભારત સરકારે કબજે કરી લીધો અને 1956માં તેને ઓલ ઇન્ડિયા રેડિયો સાથે મર્જ કરવામાં આવ્યું. ત્યારબાદ તે એર હૈદરાબાદ તરીકે ઓળખાય છે. વર્ષ 1936માં એમવી ગોપાલસ્વામીએ રેડિયોના સંદર્ભમાં પણ આકાશવાણી શબ્દનો ઉપયોગ કર્યો હતો, જ્યારે તેમણે મૈસૂરમાં હાલના ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશનથી લગભગ 200 યાર્ડ દૂર સ્થિત તેમના નિવાસસ્થાન વિઠ્ઠલ વિહાર ખાતે ભારતનું પ્રથમ ખાનગી રેડિયો સ્ટેશન સ્થાપ્યું હતું. સંસ્કૃતમાં તેનો શાબ્દિક અર્થ આકાશમાંથી અવાજ એવો થાય છે, તેથી આ નામ પ્રસારણકર્તા માટે ખૂબ જ યોગ્ય માનવામાં આવતું હતું. આકાશવાણીનો ઉપયોગ કરવાનું સૂચન ગોપાલસ્વામીને તેલુગુ તેમજ કન્નડ વિદ્વાન રલ્લાપલ્લી અનંતકૃષ્ણ શર્મા દ્વારા આપવામાં આવ્યો હતો, જેઓ મૈસૂર મહારાજા કોલેજમાં તેલુગુ પંડિત તરીકે કાર્યરત હતા અને બાદમાં અન્નમાચાર્યની કૃતિઓમાં પણ જોડાયા હતા. મિત્રો, આકાશવાણી વિશે આગળની માહિતી લઈએ એક મજેદાર ગીત બાદ.

લોકપ્રિય કાર્યક્રમ વિવિધ ભારતી સેવાનું પ્રસારણ 3 ઓક્ટોબર 1957 ના રોજ થયું હતું. રેડિયો પર જાહેરાત સેવાનો પ્રારંભ 1 નવેમ્બર 1967 થી મુંબઈ, નાગપુર અને પુણે કેન્દ્ર પરથી પ્રાયોગિક ધોરણે શરૂ થયું હતું. આજે વિવિધ ભારતી 60 કરતા પણ વધુ કેન્દ્ર પરથી પ્રસારિત થાય છે. આજે આકાશવાણી તેની સ્થાનીય સેવાઓ ઉપરાંત વિવિધ ભારતી, રેઇનબો એફએમ, એફએમ ગોલ્ડ, શાસ્ત્રીય સંગીત માટે રાગમ અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવાણી જેવા રાષ્ટ્રીય પ્રસારણો ચલાવે છે. આ ઉપરાંત આકાશવાણી ખેડૂતો, કામદારો અને મહિલાઓને અનુલક્ષીને જુદા જુદા કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. દેશની સરહદ સંભાળતા સૈન્યના જવાનો માટે ખાસ જયમાલા કાર્યક્રમ વર્ષોથી નિયમિત રીતે પ્રસારિત થાય છે. ગુજરાત રાજ્યમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ, સુરત, આહવા અને ગોધરામાં આકાશવાણીના પ્રસારણ કેન્દ્રો આવેલા છે. આકાશવાણી સમાચાર અને અહેવાલોના માધ્યમ દ્વારા લોકોને આબોહવા અને સરકારી યોજનાઓ જેવી વિગતો વિશે માહિતગાર કરે છે. આ ઉપરાંત વિજ્ઞાન, કૃષિ અને આરોગ્ય જેવા વિષયો પર પણ કાર્યક્રમો રજૂ કરીને છેવાડાના લોકો સુધી પહોંચાડે છે. આકાશવાણી હવે માત્ર પરંપરાગત રેડિયોના માધ્યમ પૂરતી સીમિત ન રહેતા ડિજિટલ માધ્યમોમાં પણ પ્રવેશી રહી છે. પોડકાસ્ટ, મોબાઈલ એપ્સ અને ઓનલાઈન સ્ટ્રીમિંગ સેવાઓ દ્વારા તે યુવા પેઢી વચ્ચે પણ પહોંચી રહી છે.

સ્વતંત્રતા પછી આકાશવાણીનો ખૂબ ઝડપથી વિકાસ થયો અને વર્ષ 1956માં આકાશવાણી નામ અપનાવ્યું. આજે આકાશવાણી 591 સ્ટેશનો ચલાવે છે, જે ભારતની 98% વસ્તી સુધી પહોંચે છે. 23 ભાષાઓ અને 146 બોલીઓમાં પ્રસારણ કરે છે. આકાશવાણીનો બાહ્ય સેવા વિભાગ 100થી વધુ દેશોમાં પ્રસારણ કરે છે. ભારતનો અવાજ વૈશ્વિક સ્તરે રજૂ કરે છે અને ડાયસ્પોરા સાથે જોડાય છે. બહુજન હિતાય બહુજન સુખાયના તેના ઉમદા આદર્શોને અનુસરીને આકાશવાણીનો સમાચાર સેવા વિભાગ આ વિશાળ દેશના દરેક રહેવાસીને વિવિધ પ્રદેશોમાં 24 કલાક બધી જ મુખ્ય ભાષાઓ અને બોલીઓમાં સમાચાર અને વિચારો પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે રેડિયો પ્રસારણમાં ઉચ્ચતમ વ્યાવસાયિક નીતિશાસ્ત્ર અને ધોરણોનું પાલન કરે છે. આજનો દિવસ દેશના સાંસ્કૃતિક માહિતી અને પ્રસારણ ઇતિહાસમાં એક ખાસ ક્ષણને ચિહ્નિત કરે છે, જ્યાં એક એવા અવાજનો જન્મ થયો જે પેઢીઓ સુધી ગુંજતો રહેશે. 7 જૂન 1936 ના રોજ એરના તત્કાલીન સત્તાવાર મેગેઝીન ધી ઇન્ડિયન લિસનરના પહેલા પાના પર વિશ્વને એરની જાહેરાત કરવામાં આવી હતી અને જાદુ શરૂ થાય તેના એક દિવસ પહેલા લખ્યું હતું કે સમય સાથે થીજી ગયેલી એક ક્ષણ, એક વારસો જે જીવંત છે. આકાશવાણીનું નમ્ર દિલ્હી સ્ટેશન એક એવું કેન્દ્ર બન્યું જ્યાં અવાજોને પાંખો મળી અને ઇતિહાસને એક નવું માઇક મળ્યું. દિવાલોમાંથી પડઘા ઉભરી આવ્યા જેણે એક રાષ્ટ્રને આકાર આપ્યો અને ત્યારથી જ તે ભાવનાત્મક અને અવિસ્મરણીય રહ્યું છે. આપણે સૌ આમ જ આકાશવાણીને વધાવતા રહીશું અને આવનારા સમયમાં લોકો રેડિયો સાથે વધુ જોડાય એવી અભિલાષા અને શુભકામનાઓ.

મિત્રો, આવતીકાલે તારીખ 9 જૂનના રોજ બિરસા મુંડા શહીદ દિવસ છે. બિરસા મુંડા એક આદિવાસી નેતા હતા, ધાર્મિક સુધારક અને સ્વતંત્રતા સેનાની પણ હતા. તેમનો જન્મ 15 નવેમ્બર 1875ના રોજ ઝારખંડના એક નાનકડા ગરીબ આદિવાસી પરિવારમાં થયો હતો. તેમનું પ્રાથમિક નામ દાઉદ મુંડા રાખવામાં આવ્યું હતું, કારણ કે તેમના પિતાએ અસ્થાયી રૂપથી ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હતો. તેઓએ જર્મન મિશન સ્કૂલમાં શિક્ષા પ્રાપ્ત કર્યા બાદ શરૂઆતમાં ખ્રિસ્તી શિક્ષાઓથી પ્રભાવિત થયા હતા, પરંતુ સાંસ્કૃતિક અલગપણાને કારણે તેમણે તેનો અસ્વીકાર કર્યો. તેઓ વૈષ્ણવ ધર્મથી પ્રભાવિત હતા. તેમણે બિરસા ધર્મની સ્થાપના કરી અને તેના અનુયાયીઓને ભગવાનના રૂપમાં પૂજતા હતા. તેમને ધરતી આબા એટલે પૃથ્વીના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે જમીન અધિકાર, સામાજિક સુધારણા અને સામાજિક એકતા માટે આદિવાસી સમુદાયને સંગઠિત કરવાના હેતુથી યાદ કરવામાં આવે છે. તેમણે સૂર્ય દેવતાની પૂજાના માધ્યમથી એકેશ્વરવાદનો પ્રચાર કર્યો. નશાખોરી, કાળા જાદુ, અંધવિશ્વાસ અને બળજબરીથી મજૂરી કરાવવા મામલે નિંદા તથા સ્વચ્છતા, આધ્યાત્મિક એકતા, આદિવાસી ઓળખાણ પર ગર્વ તેમજ સમુદાયની જમીન માલિકીને પ્રોત્સાહન આપ્યું. તેમણે બ્રિટિશ જમીન મહેસૂલ નીતિઓને નાબૂદ કરી, જેનાથી આદિવાસી ખેડૂતોની શોષણ કરતા જમીનદારો અને ઠેકેદારો સશક્ત બન્યા. તેમણે અન્યાયની વિરુદ્ધ આદિવાસી જનતાને સંગઠિત કરી અને તેમના અધિકારો મેળવવા માટે એક ઝુંબેશ શરૂ કરી. 1875માં

બિરસા મુંડાની રમખાણોના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી અને 2 વર્ષ માટે જેલમાં રાખવામાં આવ્યા હતા. 1897માં તેમની મુક્તિ બાદ તેમણે આદિવાસી આગેવાની હેઠળના સ્વશાસન ચળવળ માટે ગામડાઓમાં સમર્થન એકત્રિત કરવાનું શરૂ કર્યું. 1899માં તેમણે ઉલગુલાન ચળવળ શરૂ કરી, જેમાં બ્રિટિશ સત્તાનો પ્રતિકાર કરવા અને બિરસા રાજ તરીકે ઓળખાતા સ્વશાસિત આદિવાસી રાજ્યની સ્થાપના કરવા માટે ગેરિલા યુદ્ધની વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવામાં આવ્યો. ફેબ્રુઆરી 1900માં તેમની ધરપકડ થઈ અને 9 જૂન 1900ના રોજ 25 વર્ષની ઉંમરે રહસ્યમય સંજોગોમાં બ્રિટિશ કસ્ટડીમાં તેમનું મૃત્યુ થયું હતું.

મિત્રો, આજના કાર્યક્રમને અહીં વિરામ આપીએ. એકવાર ફરીથી આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ કરવા બદલ આપ સૌને આકાશવાણી પરિવાર વતી ખૂબ ખૂબ ધન્યવાદ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા યુવાણીનો કાર્યક્રમ રેડિયો મિત્ર દીપા સાથે. ધન્યવાદ.

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, રજૂ કરીએ ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં સાંભળીએ કેટલીક ગઝલ. શરૂઆત કરીએ જગજીત સિંહના સ્વરમાં ગવાયેલી આ ગઝલથી.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: ઇન ધ સ્પેશિયલ સિરીઝ નાઉ વી બ્રિંગ યુ અ ડિસ્કશન ઓન 12 યર્સ ઓફ ધ મોદી ગવર્નમેન્ટ ઇનિશિયેટિવ્સ ફોર એમ્પાવરિંગ ફાર્મર્સ એન્ડ અચીવમેન્ટ્સ ઇન એગ્રીકલ્ચર સેક્ટર. પાર્ટિસિપન્ટ્સ આર વિનોદ આનંદ, મેમ્બર ઓફ ધ

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનોને શૌર્ય પુરસ્કારો પ્રદાન કર્યા. દેશમાં ક્રૂડ ઓઇલ, એલપીજી અને કુદરતી ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય હોવાની સરકારની ખાતરી. દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણ કરતા આકાશવાણીની 90મી વર્ષગાંઠની આજે ગૌરવભેર ઉજવણી. ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાના ભૂકંપમાં 32ના મોત અને 200થી વધુ લોકો ઘાયલ. અને ક્રિકેટમાં ભારતે ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ કર્મચારીઓને શૌર્ય પુરસ્કારો પ્રદાન કર્યા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સંરક્ષણ સન્માન સમારોહમાં આ પુરસ્કારો પ્રદાન કરવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ કમાન્ડર સુરજ પરાશર, લેફ્ટનન્ટ કર્નલ નીતિશ ભારતી શુક્લા, મેજર આદિત્ય પ્રતાપસિંહ, ઇન્સ્પેક્ટર લક્ષ્મણ કેવત અને રામેશ્વર દુર્ગા દેશમુખને શૌર્યચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબોના લાભ માટે સરકારની 12 વર્ષની વિકાસ યાત્રા પર પ્રકાશ પાડ્યો. આજે એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન દેશમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે અને ગરીબો અને વંચિતોનું કલ્યાણ આ ફેરફારોના કેન્દ્રમાં રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે જનધન ખાતું, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, સ્વચ્છ ભારત અભિયાન, પીએમ આવાસ યોજના, જળજીવન મિશન અને આયુષ્યમાન ભારત જેવી દરેક પહેલનો ઉદ્દેશ લોકો માટે ગૌરવ અને તક સુનિશ્ચિત કરવાનો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ હોવા છતાં દેશમાં ક્રૂડ ઓઇલ, એલપીજી અને કુદરતી ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે. આજે નવી દિલ્હીમાં એક આંતરમંત્રીસ્તરીય પત્રકાર પરિષદમાં મંત્રાલયના અધિક સચિવ પ્રવીણ ખનુજાએ જણાવ્યું હતું કે સરકારે અવિરત ઇંધણ પુરવઠો અને ઉર્જા સુરક્ષા જાળવવા માટે અનેક પગલાં લીધા છે. તેમણે જણાવ્યું કે દેશની રિફાઇનરીઓ અને ગેસ પ્રોસેસિંગ યુનિટ્સે ગઈકાલે આશરે 53,000 મેટ્રિક ટન ઉત્પાદન કર્યું હતું, જે કટોકટી પહેલાના સ્તરની તુલનામાં આશરે 60% વધારો છે. રસાયણો અને ખાતર મંત્રાલયના અધિક સચિવ અપર્ણા શર્માએ જણાવ્યું હતું કે દેશમાં ખાતરનો પૂરતો ભંડાર પણ છે. તેમણે જણાવ્યું હતું કે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે આ વર્ષની ખરીફ સિઝન માટે 380 લાખ મેટ્રિક ટનથી વધુ ખાતરની જરૂરિયાતનો અંદાજ લગાવ્યો છે. ખેડૂતોએ અત્યાર સુધીમાં આશરે 86 લાખ મેટ્રિક ટન ખાતર ખરીદી લીધું છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે ચંદીગઢમાં હરિયાણા વિધાનસભા ખાતે કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઇન્ડિયા રીઝન ઝોન 2 પરિષદનું ઉદઘાટન કર્યું. 3 દિવસીય પરિષદમાં દેશભરના વિધાનસભાના અધ્યક્ષો અને અનેક રાજ્યોના પ્રતિનિધિઓ મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા કરશે, જેમાં વર્ષ 2047માં વિકસિત ભારતનું નિર્માણ કરવામાં જનપ્રતિનિધિઓની ભૂમિકા, કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ અને લોકશાહી સંસ્થાઓને વધુ અસરકારક બનાવવાનો સમાવેશ થાય છે. રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ પણ પરિષદમાં હાજર હતા. આ ઉપરાંત 13 અધ્યક્ષ, 4 ઉપાધ્યક્ષ અને 7 સચિવો ભાગ લઈ રહ્યા છે. દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણ કરતા આકાશવાણી આજે તેની 90મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. વર્ષ 1936માં આજના દિવસે ભારતીય રાજ્ય પ્રસારણ સેવાનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું. પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદીએ આકાશવાણીના તમામ કર્મચારીઓ અને શ્રોતાઓને શુભેચ્છાઓ પાઠવી.
1: टेक्नोलॉजीज आगे बढ़ती रही, पहले मीडियम वेव, उसके आगे शॉर्ट वेव, फिर FM, अब डिजिटल स्ट्रीमिंग. हर माध्यम से देश के कोने कोने में बसे हुए लोगों को उनकी आवाज में समाचार, सूचनाएं और मनोरंजन आकाशवाणी देती रही. आकाशवाणी के सभी कर्मचारियों को और हमारे देश विदेश में सभी श्रोताओं को मेरी तरफ से हार्दिक शुभकामनाएं.
0: પ્રખ્યાત લોકગાયિકા માલિની અવસ્થી આકાશવાણી સાથેના તેમના લાંબા જોડાણને યાદ કર્યું. તેને તેમની કલાત્મક યાત્રાનો એક અભિન્ન ભાગ ગણાવ્યો. જ્યારે ઓલિમ્પિયન શૂટર મનુ ભાકરે પણ આકાશવાણીને 90 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા. આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા બ્લોકની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક વિપક્ષના નેતાઓએ ભાગ લીધો હતો. બેઠકમાં આમ આદમી પાર્ટી અને ડીએમકે પાર્ટી સહિત કેટલાક વિપક્ષી પક્ષો ગેરહાજર રહ્યા હતા. મલ્લિકાર્જુન ખડગે બેઠક પછી પત્રકારોને જણાવ્યું હતું કે બેઠકમાં 25 રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો.
2: સભીને 5 પોઈન્ટ પે આજ સહમતિ જતાઈ હૈ ઓર ઇનકે લીએ ઇન મુદ્દો પર હમ ડટ કે કામ કરેંગે, લડેંગે ઓર આગે બઢેંગે.
0: નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા ભારતીય જનતા પાર્ટી પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું

0: હતું કે જનતાએ પહેલાથી જ વિપક્ષી ગઠબંધનને બિનઅસરકારક બનાવી દીધું છે અને હવે તે આવી બેઠકો દ્વારા તેની સુસંગતતા પાછી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ગરીબોનું કલ્યાણ એ સરકારની ટોચની પ્રાથમિકતા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં સરકારે પ્રધાનમંત્રી આવાસ, જનધન, મુદ્રા અને પ્રધાનમંત્રી સ્વનિધિ જેવી કલ્યાણકારી યોજનાઓ હેઠળ કરોડો નાગરિકોને બેન્કિંગ સુવિધાઓ, નાણાકીય સુરક્ષા અને સ્વરોજગારીની તકો સાથે જોડ્યા છે. પશ્ચિમ બંગાળ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરતા દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોડાયું છે. આ યોજના પાત્ર લાભાર્થીઓને ગૌણ અને તૃતીય સંભાળ હોસ્પિટલમાં દાખલ થવા માટે પ્રતિ પરિવાર દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો પૂરો પાડે છે. રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં આ યોજનાના અમલીકરણ માટે આજે નવી દિલ્હીમાં એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની હાજરીમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. શુભેન્દુ અધિકારીએ તેમને પ્રતિક્રિયા આપી.
1: NHM के अंदर इस साल पश्चिम बंगाल सरकार को पूरा मदद करने के लिए भारत सरकार आगे आया और 527 करोड़ उन्होंने पश्चिम बंगाल सरकार को ट्रांसफर भी कर दिया. हमारी इस साल आयुष्मान भारत का एग्रीमेंट आज हो गया. 1,43,00,000 फैमिली बेनिफिटेड होगा. जमीन में काम को किस तरीके से उतरना चाहिए, मोदी जी का नेतृत्व में भारत सरकार एक सब काम कर रहा है.
0: ફિલિપાઇન્સના દક્ષિણ વિસ્તારમાં સર્જાયેલ 7.8ની તીવ્રતાના ભૂકંપમાં 32 લોકોના મોત અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. જનરલ સેન્ટોસ સિટીમાં મુખ્ય માળખાગત સુવિધાઓને નુકસાન થયું છે. ફિલિપાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી અહેવાલ આપ્યો છે કે ભૂકંપનું કેન્દ્ર મિન્ડાનાઓ ટાપુ પર સારાંગની પ્રાંતમાં માસિમ કિનારાથી 32 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં ઊંડાઈએ સ્થિત હતું. ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી અને માલુકુ પ્રાંતોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ક્રિકેટમાં ભારતે ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અફઘાનિસ્તાનને 1 ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું. ન્યૂ ચંડીગઢમાં રમાયેલી મેચમાં ભારતે પોતાનો પહેલો દાવ 8 વિકેટે 564 રન પર ડિક્લેર કર્યો હતો. જવાબમાં અફઘાનિસ્તાન પ્રથમ દાવમાં 152 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ પછી અફઘાનિસ્તાને બીજા દાવમાં ફક્ત 112 રન બનાવ્યા અને ભારતે મેચ જીતી લીધી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરી રહેલા માનવ સુથારને મેચમાં 7 વિકેટ લેવા બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવતીકાલથી 13 જૂન સુધી બ્રિક્સ કૃષિ કાર્યકારી જૂથ અને બ્રિક્સ કૃષિ મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન થશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે ભોપાલમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ બેઠકો આ વર્ષે બ્રિક્સ સંગઠનના ભારતના અધ્યક્ષ પદ દરમિયાન થઈ રહી છે. બ્રિક્સ એક શક્તિશાળી વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે. બ્રિક્સ દેશો વિશ્વની કૃષિ જમીનનો આશરે 42% હિસ્સો ધરાવે છે અને વિશ્વના કુલ ખાદ્યાન્નનું 45% ઉત્પાદન કરે છે. શ્રી ચૌહાણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ બેઠકો બ્રિક્સ દેશોમાં કૃષિ સહયોગને નવી દિશા આપશે. મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ TMCએ આજે પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ઋતાવ્રત બેનર્જીને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણયને પડકારતા કલકત્તા વડી અદાલતમાં અરજી કરી છે. અહેવાલ અનુસાર તૃણમૂલ કોંગ્રેસે દલીલ કરી છે કે ઋતાવ્રત બેનર્જીની વિપક્ષના નેતા તરીકે નિમણૂક કરવાનો અધ્યક્ષનો નિર્ણય સ્થાપિત સંસદીય ધોરણો અને પ્રક્રિયાઓની વિરુદ્ધ છે. આ અરજીમાં અધ્યક્ષના નિર્ણયની ન્યાયિક સમીક્ષા અને આ પદ માટે પક્ષના ઉમેદવાર એસ ચટ્ટોપાધ્યાયને માન્યતા આપવાની માંગ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનોને શૌર્ય પુરસ્કારો પ્રદાન કર્યા. દેશમાં ક્રૂડ ઓઇલ, LPG અને કુદરતી ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય હોવાની સરકારની ખાતરી. દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણ કરતા આકાશવાણીની 90મી વર્ષગાંઠની આજે ગૌરવભેર ઉજવણી. ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાના ભૂકંપમાં 32ના મોત અને 200થી વધુ લોકો ઘાયલ. અને ક્રિકેટમાં ભારતે ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અફઘાનિસ્તાનને 1 ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.

0: કલાકાર માનભા ગઢવીને આપણે સાંભળ્યા. રચના હતી દાસ સવની. અને શ્રોતા મિત્રો, હવે સાંભળીએ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચો છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રમાં 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબો માટે સરકારની કલ્યાણકારી યાત્રાનો ચિતાર આપ્યો. રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી ભાજપના 4 ઉમેદવારોએ આજે નામાંકન ભર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના 6 રસ્તાઓને 4 માર્ગીય કરવા 629 કરોડ રૂપિયા મંજૂર કર્યા. પાટણમાં 398 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે 14 આરોપીની ધરપકડ. દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણ કરતા આકાશવાણીની 90મી વર્ષગાંઠની આજે ગૌરવભેર ઉજવણી.

0: સરકાર હંમેશા અંત્યોદયથી પ્રેરિત રહી છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે જનધન ખાતાઓ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી, સ્વચ્છ ભારત, પીએમ આવાસ યોજના, જળજીવન મિશન અને આયુષ્માન ભારત જેવી દરેક પહેલ લોકોને ગૌરવ અને તક સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી પ્રેરિત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પ્રધાનમંત્રીના કાર્યકાળના 12 વર્ષ નિમિત્તે ભારતને નવી દિશા આપવાનો શ્રેય આપ્યો છે. દરમિયાન મોદી સરકારના 12 વર્ષ નિમિત્તે અમદાવાદમાં પીએમ સ્વનિધિ લોન કલ્યાણ મેળો યોજાયો, જે અંગે વધુ માહિતી મેયર હિતેશ બારોટે આપી.
1: આપણે પ્રધાનમંત્રી સહાય યોજનાની અંતર્ગત ખાનિજની અંદર જે લોકોને લોન આપીએ છીએ એ ભારતની અંદર અમદાવાદ સૌથી વધુ લોન આપનાર શહેર છે. આજે 100 લોકોને લોન આપી છે આપણે, અને આ લોનનું પ્રમાણ રોજે રોજ વધતું રહે છે. અત્યાર સુધીમાં આપણે 1,24,000થી વધુ લોકોને આપણે લોન આપી છે, અને આવનાર દિવસમાં વધુ આ પીએમ સ્વનિધિની યોજના અંતર્ગત લોન અપાય એ માટેનો પ્રયાસ કરીએ છીએ.
0: રાજ્યસભાની ચૂંટણી માટે રાજ્યમાંથી ભાજપના 4 ઉમેદવારોએ આજે વિધાનસભા ખાતે ઉમેદવારીપત્રો ભર્યા. ભાજપના ઉમેદવારો રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસી પરમાર અને જીતેન્દ્ર કંજારીયાના ઉમેદવારીપત્રો ભરવાના પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા. દરમિયાન શ્રી વિશ્વકર્માએ જણાવ્યું કે રાજ્યસભામાં જઈ રહેલા 4 ઉમેદવારો ગુજરાતની જનતાનો અવાજ બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટેની ચૂંટણી 18 જૂનના રોજ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના 6 રસ્તાઓને 4 માર્ગીય કરવા 629 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તેમાં મુંદ્રા લુણી વડાલા માર્ગના 4 કિલોમીટર, દેસલપર સિરચા રોડ 5 કિલોમીટર, મુંદ્રા જરપરા કાંડગરા ધ્રબ અને જરપરા ગામના બાયપાસ રોડના 5.5 કિલોમીટર, નાવિનલ ગામના બાયપાસ રોડના 3 કિલોમીટર, મોટા કાંડગરા ગામના 4.5 કિલોમીટર સહિતના માર્ગનો સમાવેશ થાય છે. આ માર્ગો 4 માર્ગીય થવાથી ગ્રામીણ વિસ્તારોને સુદૃઢ રોડ કનેક્ટિવિટી મળવાથી ઇઝ ઓફ લિવિંગ અને પ્રવાસન ક્ષેત્રનો વધુ વિકાસ થશે. આઈપીએસ અધિકારી જીએસ મલિકે આજે વિધિવત રાજ્યના પોલીસ વડા ડીજીપીનો કાર્યભાર સંભાળ્યો. 1993 બેચના આઈપીએસ અધિકારી શ્રી મલિક ડીજીપી બન્યા પહેલા અમદાવાદના પોલીસ કમિશનર હતા. આજે ચાર્જ સંભાળ્યા બાદ તેમણે સાયબર છેતરપિંડી અને માદક પદાર્થ પર નિયંત્રણ લાવવા માટે પર ભાર મૂક્યો.
2: ડ્રગના દૂષણ જે વધી રહ્યા છે એના માટે આપણે જેટલા એફર્ટ્સ છે, અમદાવાદમાં પણ ખાસા એફર્ટ્સ કર્યા છે, આખા સ્ટેટમાં એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ પણ એના પણ પ્રોસેસ ચાલી રહ્યા છે. ડ્રગ્સના આપણે ખાસ પ્રાયોરિટી આપવાના છીએ. આ સિવાય સાયબર ક્રાઇમ પણ એક મોટો પડકાર તરીકે ઉભો થઈ રહ્યો છે. અમદાવાદમાં એમના કન્ટિન્યુઅસ ટ્રેનિંગના પણ સિસ્ટમ ગોઠવ્યા છે, ત્યાં સાયબર ક્રાઇમમાં ડિટેક્શનના માટે બરાબર ડિટેક્શન થાય, વધારેમાં વધારે ગુનાઓ પણ નોંધાય એ પણ આપણે પ્રાયોરિટી છે.
0: ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ વલસાડ પોલીસે આજે 6 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે. પોલીસની વિશેષ ટીમોએ વલસાડ જિલ્લા તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દાદરાનગર હવેલીમાં શોધ અભિયાન હાથ ધર્યું હતું. આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે આ કાર્યવાહી દરમિયાન 22 વિશેષ ટીમોએ 1,000થી વધુ લોકોની તપાસ હાથ ધરી હતી.
3: બાંગ્લાદેશી નાગરિકો છે તેઓને કાયદેસર ડિટેન્શન ઓર્ડર કરી અને ત્યારબાદ અત્યારે રિપોર્ટની અલગ અલગ એજન્સી દ્વારા ડિપોર્ટેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
0: પાટણમાં 398 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી સામે આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા હેઠળ પાટણ જિલ્લાના સાયબર ગુના શાખાએ કેન્દ્ર સરકારના સાયબર પોર્ટલ NCCRPની વિગતોની મદદથી હારીજ નાગરિક સહકારી બેંકના શંકાસ્પદ ખાતા પર નજર રાખી હતી. તપાસમાં બહાર આવ્યું કે વચેટિયાઓ સામાન્ય લોકોને માસિક કમિશન અને રોકડની લાલચ આપી તેમના નામે ચાલુ ખાતાઓ ખોલાવતા હતા. આવા કુલ 13 ખાતામાંથી કરોડોના ગેરકાયદે વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે 13 ખાતાધારકો અને 7 વચેટિયાઓ સહિત કુલ 20 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો, જેમાં 14 આરોપીઓની ધરપકડ કરાઈ છે. માદક પદાર્થ વિરોધી એક વિશેષ કાર્યવાહીમાં સુરત પોલીસે માદક પદાર્થની હેરાફેરી કરતા 9 શખ્સની ધરપકડ કરી છે. પોલીસે અનેક વિસ્તારોમાં NDPS હેઠળ આ વિશેષ કાર્યવાહીમાં 7 કેસ નોંધ્યા હોવાનું સુરત ગ્રામ્ય SP રાજેશ ગઢિયાએ જણાવ્યું.
4: લાસ્ટ કેસ જે કરવામાં આવેલો એ આશરે 1,60,00,000 નો મુદ્દા માલ હતો, અને 9 જેટલા પેડલર પકડવામાં આવેલા છે, 7-1 જેટલા NDPS એક્ટ મુજબના કેસ કરવામાં આવેલા છે. એક વ્યક્તિનો જે ઇતિહાસ છે એ ગુનાહિત છે, અગાઉ પણ એની વિરુદ્ધમાં NDPS ના કેસ થયેલા, અને આ અમારી જે સ્ટ્રાઇક છે એ અવારનવાર કરવામાં આવશે, અને સુરત ગ્રામ્યની અંદર ડ્રગ્સનું જે કંઈ નેટવર્ક હોય એને સંપૂર્ણપણે ધ્વસ્ત કરવામાં આવશે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. રાજ્યભરની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર

માધ્યમિક શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે શાળાઓમાં સ્વાગત કાર્યક્રમો યોજવામાં આવ્યા. ખાસ કરીને ધોરણ એકમાં પ્રથમ વખત પ્રવેશ મેળવનારા નાનકડા ભૂલકાઓનું શિક્ષકો અને શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને તિલક કરી ફૂલ અને મીઠાઈ આપી આવકારવામાં આવ્યા હતા.

0: દેશનો વિશ્વસનીય જાહેર પ્રસારણકર્તા આકાશવાણી આજે તેની 90મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. વર્ષ 1936માં આજના દિવસે ભારતીય રાજ્ય પ્રસારણ સેવાનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું. આ ઐતિહાસિક દિવસ દેશના સાંસ્કૃતિક, માહિતીપ્રદ અને પ્રસારણ ઇતિહાસમાં એક ખાસ ક્ષણ છે. વર્ષ 1956માં ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ બદલીને આકાશવાણી કરાયું. આજે આકાશવાણી 591 રેડિયો સ્ટેશનનું સંચાલન કરે છે. 23 ભાષાઓ અને 146 બોલીઓમાં આકાશવાણીની પ્રસારણ યાત્રા અવિરત ચાલી રહી છે. આવો આકાશવાણીને નિયમિત સાંભળનારા અમારા જામનગરના દિવ્યાંગ શ્રોતા ધર્મેન્દ્ર શ્રી રાઠોડને સાંભળીએ.
1: જે અમારા સુધી આકાશવાણી માધ્યમ દ્વારા દેશ વિદેશની ખબરો, ગુજરાતની ખબરો, સરકારી યોજના તેમજ દરેક વ્યક્તિને સાથે રાખી યુવાનોની યોજના હોય કે દિવ્યાંગોની યોજના હોય, બહેનોની યોજના હોય કે વૃદ્ધ વ્યક્તિની યોજના હોય કે વિધાનસભાની કાર્યવાહી હોય અથવા નરેન્દ્ર મોદી સાહેબની મન કી બાત, આ બધે બધું એકત્ર કરી જે અમારા સુધી પહોંચાડે છે તે બદલ આકાશવાણી પ્રાદેશિક સમાચાર વિભાગ અને આકાશવાણી દિલ્હી કેન્દ્રનો ખૂબ આભાર.
0: બહુજન હિતાય બહુજન સુખાયના ઉમદા આદર્શોને અનુસરીને આકાશવાણીનો સમાચાર સેવા વિભાગ રેડિયો પ્રસારણમાં ઉચ્ચતમ વ્યાવસાયિક નૈતિકતા અને ધોરણોનું પાલન કરીને દેશના વિવિધ ભાગોમાં રહેતા દરેક વ્યક્તિને દરરોજ મુખ્ય ભાષાઓ અને બોલીઓમાં સમાચાર પહોંચાડે છે.

પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળના અવસરે વિવિધ જિલ્લાઓમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો તેમજ રેલીઓ યોજાઈ, જેમાં ડાંગ જિલ્લા તેમજ નવસારી, ખેરગામ તેમજ મહેસાણા જિલ્લામાં શ્રમદાન કરી સાયકલ સહિતની રેલીઓ યોજાઈ હતી. ભાવનગરના કૃષ્ણ શિયાળે વિશ્વ યોગાસન રમત સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ભાવનગર જિલ્લાના માથાવાડા ગામના વતની અને ખેડૂત પુત્ર કૃષ્ણએ સિનિયર એ વયજૂથની ફોરવર્ડ બેન્ડ વ્યક્તિગત ઇવેન્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી. યોગાસન ક્ષેત્રે આગળ વધવા માટે તેમણે વર્ષો સુધી સતત તાલીમ લીધી. અનેક રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં સફળતા મેળવ્યા બાદ હવે તેમણે વિશ્વસ્તરે સુવર્ણચંદ્રક જીતી પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રમાં 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબો માટે સરકારની કલ્યાણકારી યાત્રાનો ચિતાર આપ્યો. રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી ભાજપના 4 ઉમેદવારોએ આજે નામાંકન ભર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના 6 રસ્તા અને 4 માર્ગીય કરવા 629 કરોડ રૂપિયા મંજૂર કર્યા. પાટણમાં 398 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે 14 આરોપીની ધરપકડ. દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણ કરતા આકાશવાણીની 90મી વર્ષગાંઠની આજે ગૌરવભેર ઉજવણી. અને વિશ્વ યોગાસન રમત સ્પર્ધામાં ભાવનગરના કૃષ્ણ શિયાળે સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.